0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાસ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળવાના છે કડકનાથ મુરગી પાલનની. અને હાથે હાથ એવા આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ અને દેશના અલગ અલગ ખૂણાના કિસાન ભાઈઓની કહાની સાંભળું, ત્યાં મુરગી પાલનની ખેતી કરીને કેવી રીતનો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર નીકળી અને શરૂઆત કરી આજના કાર્યક્રમ ખેતીવાડીની.
2: કડકનાથ મુર્ગે કી એક નસ્લ હૈ જિસે કાલી માસી ભી કહા જાતા હૈ. યે મુર્ગે પૂરી તરહ કાલે હોતે હૈ. કડકનાથ મુર્ગે કા ખૂન ઓર માંસ ભી કાલે રંગ કા હી હોતા હૈ તથા ઇનકે અંડે સુનહરે રંગ કે હોતે હૈ. ઇનકી ઉત્પત્તિ મધ્ય પ્રદેશ કે ધાર ઓર ઝાબવા જિલે સે હુઈ હૈ. ઇન પક્ષીઓ કો જ્યાદાતર ગરીબો આદિવાસીઓ દ્વારા પાલા જાતા હૈ. ઇસકે સ્વાસ્થ્ય સે જુડે ફાયદો કો દેખતે હુએ ઇસકી માર્કેટ મે માંગ અધિક રહેતી હૈ ઓર ઇસકી ગુણવત્તા કે કારણ યે કાફી મહેંગા ભી બિકતા હૈ. હમારી ભારતીય ક્રિકેટ ટીમ કે પ્રસિદ્ધ ખિલાડી મહેન્દ્ર સિંહ ધોની ને ભી ઇન મુર્ગો કો પાલ રખા હૈ ઓર કડકનાથ મુર્ગે સે વે કડક કમાઈ કરતે હૈ.
0: તો સાલો કિસાન ભાઈઓ, હામળી એક એવા સફળ કિસાન ની કહાની, ત્યાં કડકનાથ મુર્ગી ફાર્મ ખોલી ને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે.
3: તો યે જો ફાર્મ હૈ આપકા, કોણ સા બર્ડ હૈ અભી યહાં પર?
4: યે સારા કડકનાથ હૈ.
3: કડકનાથ હૈ, કિતના બર્ડ હૈ અભી?
4: અભી 2200 બર્ડ હૈ.
3: 2200 બર્ડ હૈ. છોટા બર્ડ શરૂ કિયા થા આપને?
4: છોટા બર્ડ ભી સ્ટાર્ટ કિયા થા, કુછ લિંક બર્ડ ભી પરચેસ કિયા થા.
3: જી અચ્છા, જો યે દેખ રહા હું કઈ સેક્શન હૈ ઇસમેં બને હુએ?
4: જી
3: કિતને સેક્શન હૈ
4: ઇસમેં? 4 સેક્શન હૈ.
3: 4 સેક્શન હૈ. જો આપકે યે 4 સેક્શન હૈ, પહેલા સેક્શન મેં ઇસમેં બહોત સારે બર્ડ હૈ ઓર બડે હેલ્ધી બર્ડ હૈ, તો યે બર્ડ કિસ તરહ કા બર્ડ હૈ?
4: યે બચ્ચા લાયે થે હમ
3: જી
4: એક દિન કા.
3: જી
4: તો યે વો બર્ડ તૈયાર હો રહા હૈ ઓર યે અગલે 10 દિન પે લેંગ પે આ જાયેગા.
3: અચ્છા, અંડે પે આ જાયેગા?
4: અગલે 10 દિન મેં યે અંડે પે આ જાયેગા.
3: જી
4: જી.
3: તો કિતના બર્ડ હૈ યે વાલા?
4: યે 1600 બર્ડ હૈ.
3: 1600 બર્ડ યે.
4: હા,
3: કિસ સાઇઝ કા શેડ હૈ યે?
4: યે 30x150 કા સાઇઝ હૈ.
3: જો યે વાલા?
4: યે વાલા જો સાઇઝ
3: જો ઇનકે લિયે જો તૈયાર
4: જો તૈયાર બર્ડ કે લિયે હૈ.
3: જી. ટેન્ક લગાયા હુઆ ઉપર?
4: નહીં, ગ્રાઉન્ડ વોટર ચલતા હૈ. હા, ટેન્ક લગા હુઆ ઉપર.
3: ટેન્ક સે આતા હૈ ના?
4: ટેન્ક સે આતા હૈ પાણી.
3: ઓર જો ફીડ દેતે હૈ, ફીડ કોન સા ચલ રહા હૈ?
4: ફીડ ચલ રહા હૈ ઇનકા લેંગ ફીડ. અબ
3: લેંગ ફીડ ચલ રહા હૈ. તો અમુમન એક બર્ડ કિતના ફીડ લે લેતા હૈ?
4: એક 70 ગ્રામ કે આસપાસ એક બર્ડ, જો એડલ્ટ બર્ડ હોતા હૈ 70 ગ્રામ કે આસપાસ ફીડ લેતા હૈ એક દિન મે.
3: અચ્છા ભાઈ સર, યે બતાઈએ આપને કડકનાથ સે હી શરૂઆત ક્યું કી ઓર ક્યા વિશેષતા ઇસ બર્ડ કી?
4: જી, બેસિકલી કડકનાથ હમને ઇસલિયે સ્ટાર્ટ કિયા થા કી ઇસમે ના બીમારીયા બહોત કમ હોતી હૈ.
3: અચ્છા,
4: તો જો નયા મતલબ જો નયા કામ સ્ટાર્ટ કર રહા હોતા હૈ, મેઇન નુકસાન હૈ પોલ્ટ્રી મે વો મોર્ટેલિટી કી હૈ.
3: જી,
4: આપ યે સોચ નહીં પાતે કી જબ તક કિસાન મતલબ કિસાન યે સોચ પાતા હૈ કી મેં કિસ વેસ્ટ પે કામ કર રહા હું, તબ તક કાફી મોર્ટેલિટી હો ચુકી હોતી હૈ ઓર ફિર કિસાન થક જાતા હૈ.
3: કડકનાથ એક ટફ બ્રીડ હૈ,
4: ટફ બ્રીડ હૈ,
3: બીમારી કમ આતી હૈ,
4: ઝેલ જાતા હૈ.

0: ની અને તીહુની દવાઈ આદિનો ઇંતજામ કરવાવાળા વ્યક્તિ હી તીનાને તીની ડ્રેસને પહેરીને મય ભરાવાનું અને તીંથો ભરાવાથી પહેલો તીહુના હાથ પાંવ અને પૂરા શરીરને અસલી સાફ કરી લેવું જોઈએ અને નકળ્યા બાદમાં બી પૂરી તરહે તીની ડ્રેસને પાછી તામેલીને પૂરી તરહે સાફ સફાઈ કરીને મેલવી જોઈએ. સાફ સફાઈનો ધ્યાન રાખવો. તો કિસાન સાથીઓ, વાડામાં અને તીહુની આસપાસ સાફ સફાઈ રાખવી ઘણી જરૂરી છે. એના પ્રકારથી જીવાણુ અને વિષાણુથી બચાડી જઈ શકે છે. પક્ષીઓના વાડાને સાફ સુથરા રાખવાનો અને પક્ષીઓનો ભોજન અને પાણી રોજ બદલવાનું. પોલ્ટ્રી ફાર્મ વાડાને નિયમિત રૂપથી સંક્રમણથી મુક્ત રાખવો જોઈએ અને પોલ્ટ્રી ફાર્મમાં બીમારીઓને પ્રવેશ કરવાથી રોકવું જોઈએ. આપોને બજારના અને અન્ય ફાર્મોથી અન્ય પક્ષીઓને આપણું સંપર્કમાં લાવવાળી ચીજો અને તેઓના ઓજાર મેં બી પૂરી તરહથી સાફ સફાઈ કરવાના અને નવા પક્ષીને કમથી કમ 30 દિન તક સ્વચ્છ પક્ષીઓથો સેટી રાખવાનો. કિસાન સાથીઓ, બીમારીને ફેલવાથી રોકવાનો અને વસાડવાના હારું પોલ્ટ્રી ફાર્મના સંપર્કમાં આવવાથી પહેલું અને બાદમાં આપણા હાથ સીતરા અને ખાહણાથી ખાહણા ધોવા જોઈએ. સંક્રમણ મુક્ત બીનાન કરવા જોઈએ અને બીમારી આપણ બીજી ઉદારની લેવાની. અગર આપણું બીજા ફાર્મોથી ઉપકરણ ઓજાર અને પોલ્ટ્રી ફાર્મ જો ઉધાર પર લાયા હોય, જેવી રીતે આપણી કન પાણીના બર્તન અને ખાવાડવાના બર્તન એવી કઈ પ્રકારની ચીજો આપણી કન અગર કમ પડતી હોય તો કિસાન ભાઈ તેને સંક્રમણ મુક્ત કરી લેવાની. સંકેતોથી જાણવાનું કે પક્ષીઓ પર નજર રાખવાની. અગર જ્યાદા પક્ષી મરતા હોય તો તેઓની આંખીઓ, ગળું અને જો શિરને આસપાસ હુંજન રહેશે અને ઈરિસાવ થાય રહેશે. પાખડા કલંગી અને પોગનો રંગ બદલી રહ્યો હોય અને પક્ષીના અંડા કમ આલવા લાગે તો એના ખતરાનો એક બડો સંકેત છે. તો કિસાન ભાઈઓને એ ધ્યાન રાખવી જોઈએ કે પક્ષીઓમાં અચાનક કમજોરી, પાખણા કરવાનું, એવી હરકત કમ થવા પર નજર રાખવાની. બીમારીની સૂચના. તો કિસાન સાથીઓ, પક્ષીઓમાં સામાન્યતઃ બીમારી અને મોતની સૂચના તુરંત નજદીકી પશુ ઉપચાર કેન્દ્રને મોકલવાની આપણી રક્ષામાં હી આપણી સુરક્ષા છે. તો કિસાન સાથીઓ, એ બડાઓ આલવાહારું હમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના માધ્યમથી આજ ઇની વાતીઓને હમો પ્રસારિત કરી રહેશે.
1: તો સાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને આગાડી બઢાવીએ અને હામળી આપણા ઝાબવા જિલ્લાના ગ્રામ બિંડલના પ્રવીણ મેળા. ત્યાં મુરગી પાલન, કડકનાથ મુરગી પાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. પ્રવીણભાઈ વતાડ્યું કે એનો મુરગી પાલન કરવાના કમસે કમ 10 થી 12 સાલ થઈ ગયા છે અને એની વસમાં ત્યાં એક બાર પણ કૈથા બીજી મજદૂરી કરવા નહીં ગયા. કેમ કે મુરગી પાલનમાં તેનું એટલો જો ફાયદો થાય છે કે બીજું કામ કરવાની જરૂરત નહીં પડે અને હાવ ત્યાં મોટું ફાર્મ ખોલવાની પણ વાતો કરતા હતા. તો ચાલો કિસાન ભાઈઓ, આપો સાંભળી પ્રવીણ મેળાની જુબાની તીનુની કહાની.
0: હું આજ ગાંવ મિંડલમાં આવ્યો છે અને આ હરકું કડકનાથના પાલન હારું અમારી હાથે જો પાલન કરવાવાળો જો હે પ્રવીણ મેળાજી, ગાંવ મિંડલ, ગ્રામ પંચાયત મિંડલ, વિકાસખંડ ઓર જિલ્લા ઝાબુઆ કરેને વાલા હૈ. તો પ્રવીણજી નમસ્કાર.
2: નમસ્કાર.
0: તો પ્રવીણજી, એ બતાડો કે હમારા તમુન કુકડા કેટલા સાલથી પાળી રહ્યા?
2: થઈ ગયા 10-12 સાલ થઈ ગયા.
0: અચ્છા, તો 10-12 સાલ તમને કુકડા પાળવતા થઈ ગયા તો તમને કુકડા પાળવાથી લાભ થાય?
2: હા, લાભ થાય ને.
0: અચ્છા, તો પ્રવીણજી એ બતાડ કે કુકડા પાળવાની તમને પ્રેરણા સૌથી પહેલી કી કમ આવી કે તમે કુકડા પાળો?

0: માં હંમેશા કડકનાથ મળે છે, એનું કારણ શું છે?
1: એ હું બહાર તો ભી ખરીદી લાવી જશે, ગામમાં કઈને પાડી મેલે એક બે 100-200-500 ના ટીવી લાવીને હું મતલબ પાછા લાવીને આ વેચી દઈ, અને હું ખુદ ભી પાડી બે આખા ચૂજા બડા મોટા કરી સબ અંડા વંડા ફેર સબ વેચી.
0: તો પ્રવીણજી એ વાત કી જેસે કે કુકડા પાળવામાં ઘણા લોકો નહીં પાળે તો એમાં કઈ પ્રકારની એવી બીમારી ભી આવતી હોય?
1: હા બીમારી આવે ને
0: તો એની નિગરાની કરવા હારું તમને કોહો સંગત કરવો પડે,
1: એની વલે આપણને દેખવું પડે કે મતલબ ઈ નીચે ગીલું નહીં રહેવું જોવે,
0: નીચે નો
1: ફાટ હા લીલું નહીં રહેવું જોવે, ફેર પાણી નહીં લાગવું જોઈએ ના, ફેર બરોબર લાઈટ આલવાની, એ સબ ખાવું પીવું સબ એક મતલબ અસલી થવું જોવે.
0: હા હા અરે એનાનો વટો ભી આવે કઈ?
1: હા દાના હતા ઇસકા અલગ છે.
0: હા ઓર એનાનો ટીકાકરણ?
1: ટીકાકરણ આવે, રાનીખેત નો આવે, એ ફોન આવે, એ તો આવે, સબી આવે એનાનો.
0: તો ચૂજા કાતા લાવો તમે?
1: ચૂજા આજ બતાઈ લાવી.
0: તો કેટલા દનનો ચૂજો કેટલા રૂપિયા મળે?
1: હા એક દનનો ચૂજો મળે 60 રૂપિયામાં.
0: 60 રૂપિયાનો?
1: હા
0: તો ઉસમે કઈ ટીકો લાગેલો હતો? હે
1: હા એક દન માં તે લાગેલો એક ઈ આવે, જે પેદા થાય તે નો આવે ખાલી ટીકો લાગેલો.
0: અચ્છા અચ્છા.
1: ફેર 7 દન માં લગાડવો પડે, ફેર 14 દન માં લગાડવો પડે, ફેર 30 દન માં લગાડવો પડે, 1.5 મહિના માં લગાડવો પડે, એમ બધા ચાલતા રહે. ગંબોરો રે, લાસોટો રે, સબી રાની ખેત ના બધા રહે ટીકો
0: લાગે. તો પ્રવીણજી અગર તમારા ફાર્મ માં નિગરાની કરવા હારું જો વ્યક્તિ રે, તેનાને તેનો કેવી તરફ થી તેના રહેવો જોઈએ?
1: તીનાન સાફ મતલબ કાહડા તાન તાન તીનાન તીનાન તા રહેવા જોવે, અને મતલબ તી કઈ ના કુકડા ભેગું એવું ખરેલું ને એવું નહીં રહેવું જોવે.
0: અચ્છા અચ્છા.
1: અલગ ઈ રહેવું જોવે તી એમ. હા
0: તો આસપાસ માં બીજાન ભી નહીં જવા દેવાનું?
1: હા આસપાસ બીજાન ભી નહીં, બીજાન ભરાવો ભી નહીં દેવાનું. હા
0: તો હમણે તમે કેટલા કુકડા પાળી મેલ્યા?
1: અભી હમણે તે માર હોય અભી 100-150 ના હોય મૈતા.
0: 100-150?
1: હા હા. ઓર અભી થોડે છે બારિશ નો સીઝન છે તે થોડું છે એમ લીલા થઈ જાય, કુકડા માં એકદમ લોકો થવા દોડે એમ, લાઈટ ની સમસ્યા આવે.
0: હા હા.
1: તેત્રે કમ પાડે
0: તો એનાને લાઈટ નો તાપમાન ભી નીચે ઉતારો પડતો હોય ટાટલા દનો માં?
1: હા.
0: અચ્છા અચ્છા. તો એ બતાડો કે વરેભર માં તમે કેટલા કુકડા મતલબ પાળીને વેચી શકો?
1: વરેભર માં તે 1,500 ના મતલબ આપણ ખુદ ને ઘેર ભી પાળી શકી, અને બહાર તો ભાઈ લાવીને વેચી દઈએ તે એમ કરીને 4,000 વેચી દેતા હોય. બરાબર માં
0: 4,000 મુર્ગા વેચી દેતા.
1: હા
0: તો વરેભર માં લગભગ તમારો કેટલો ઇન્કમ થઈ જતો હોય?
1: બરોબર માં 1-1.5 લાખ નો ઇન્કમ થાય છે.
0: 1.5 લાખ?
1: હા.
0: તો પલાયન પર બહાર ભી નહીં જવું પડતો હોય?
1: હા બહાર નહીં જવું પડે, ઘેર ના ઘેર.
0: તો ઘણી અસલ વાત એ તો કિસાન ભાઈઓ અમારા પ્રવીણજી ઘણી અસલ વાત બતાડી કે 1-1.5 લાખ નો ઇન્કમ થાય જાય, પર એના થોડી દેખરેખ કરવી પડે, અને એમાં તમારા ઘેર નું હાથે હાથે આપણા ખેતીવાડી નું કામ ભી થઈ જતો.
1: હા ખેતીવાડી નું ભી થઈ જાય, કઈ નું બીજું ભી કામ અમારે લઈ સબ અમારે લઈ
0: સબ અમારે લઈ.
1: હા તો એના સુબે શામ મતલબ લોકો કરવું પડે,
0: દેખરેખ સુબે શામ કરવી પડે,
1: શામ દેખવું મદદ કરવી પડે.
0: અચ્છા અચ્છા. તો ઓર વિશેષ હોય એમાં સાવધાની રાખવી પડે?
1: વિશેષ પાણી કી?
0: પાણી
1: ઓર લાઈટ દોનોય,
0: લાઈટ ઓર પાણી ની સુવિધા એનામાં ભરપૂર રહેવી પડે.
1: હા હા.
0: ઓર એક મંડક ને તીનમાં લાગેલું રહેવું પડે હા ને. તો કિસાન ભાઈઓ પ્રવીણજી બતાડ્યું કે કુકડા પાળવા હારું ઘણી એવી સીઝનો ધ્યાન રાખવો પડે, પર સૌથી પહેલું એમાં વિશેષ પાણી અને એના ખાનપાન પર ધ્યાન દેવી જોઈએ. અને અગર માન લો કે નાના કુકડા ભી લાવતા હોય આદા તમો?
1: હા હા.
0: આદા મોટા ભી હોય?
1: હા.
0: તો નાના મોટા કુકડા ને મતલબ ભેળા કરીને રાખી શકો કે અલગ અલગ રાખો?
1: અલગ અલગ રાખવા પડે.
0: અચ્છા અચ્છા.
1: નાના નાના નું અલગ ફાર્મ અને મોટા નું અલગ ફાર્મ, બે નું અલગ અલગ ફાર્મ હોય.
0: તો પ્રવીણજી એ બતાડો કે કેનો અગર એના ફાર્મ ની અંદર કોઈ કુકડું બીમાર પડી ગયું તો તમે તેની જાણકારી કેમ નીકાળો?
1: તીનાન ફટ જાય તો બહાર નીકાળીને તેની જાત કરવાની, મતલબ તીને અલગ તો ફેર ટ્રીટમેન્ટ કરવો પડે.
0: ટ્રીટમેન્ટ કરવો પડે.
1: હા.
0: ઓર અગર વો મરી જાય તેની બાદમાં તીનાન કા નાખવાનો?
1: મરી જાય તેની બાદ અહીં લઈ જવાનું ડોક્ટર કરે.
0: હા.
1: તો તીનામ ફેર ચીર ફાડ કરી બધું કરી દે
0: તો તીનો બીમારી નો કારણ?
1: હા કારણ બતાડી દે કે એ બીમારી છે.
0: અચ્છા અચ્છા. તો ઠીક છે, ઘણી અસલ વાત બતાડી પ્રવીણજી તમે. ઓર વરેભરમાં તમે એટલા કુકડા પાળી રહ્યા તો તમને સરકાર થી કઈ લાભ મળ્યો?
1: હા સરકારી સમૂહ વાળી ભાઈઓને નહિ કરે છે.
0: હા
1: તેના નો ભી લાભ લે છે હું.
0: અચ્છા અચ્છા. તો એમાં તમને સમૂહ ભી લાભ થાય, તમને જેસે જ્યાદા થી જ્યાદા અગર તમારે કઈ કુકડા લેવા હારું તમારું માર્કેટ કામ વેચવા જાવ તમે?
1: નહીં આ ઝબ્બા જિલ્લામાં વેચે જઈ,
0: ઘેર બેઠા આવી જાય.
1: ઘેર બેઠા આવી જાય.
0: અચ્છા અચ્છા. તો આ પૂરી ઉંમર નો જો કડકનાથ કુકડું રહે તેની કેટલા રૂપિયામાંથી વેચાઈ શકે?
1: પૂરી ઉંમરનો કુકડો 800-900 રૂપિયા?
0: 800-900 રૂપિયામાં. તો કિસાન ભાઈઓ ઘણી અસલ વાત છે કે કડકનાથ કુકડાની કાફી ડિમાન્ડ છે, જેવી રીતે એ ઝાબુઆ અને ધાર ખરગોન એના જિલ્લામાં એ અધિકતર પાકે છે, અને એનો વજન

0: કેટલા વજન નું કુકડું કેટલા પૈસા છે?
1: યો 1 થી 1.5 કિલો ના બીચ માં આવે થી હું મતલબ 500 થી લઈને 800 રૂપિયા ના બીચ માં વેચી દઈ.
0: તો વજન ના હિસાબ થી વેચાય
1: નહી, મતલબ સાઈઝ ના પરી, મતલબ એ 3 મહિના નું છે તો 3 મણ આઈ જાય એમ. જેસે 2.5 મહિના નું રહેતે ફેર 300-350 રૂપિયા બી વેચાય એમ હેમ રે એમ.
0: તો પ્રવીણ જે બતાડ કે અમારા જો ગામ માં જો રેડિયો પર જો લોક સાંભળે તો તીના લોકો ને તો શું કેવા માંગે કે એના કેટલા મતલબ શું કરવો જોઈએ આગળ જઈને? મતલબ તીના
1: આગળ જઈને સરકાર થી લાભ લો ને કુકડા પાળો ને વેચો.
0: હા, ચૂજા નીકળવાનું લઈ જાય તમારી કન?
1: નહીં, અંડા વેચ દે એમ હું. કઈ ખાવાળા આવે, કઈ ચૂજા બી નીકળવા આવે, સબ આવે એમ.
0: તો કેટલા અંડા કેટલી કિંમત માં વેચાય એક અંડો?
1: એક અંડો આપો 20 રૂપિયા નું વેચી.
0: અચ્છા અચ્છા, હા, 20 રૂપિયા માં તમારે આટું નાઈ જાય.
1: હા,
0: ઓર ચૂજા નીકળવાળો લઈ જતા હોય?
1: હા, ચૂજા વાળો બી 20 રૂપિયા માં લઈ જાય. એનો સરકારી ભાવ વધારે છે.
0: આ પ્રવીણભાઈ ઘણી અસલ વાત બતાડી. આફ્રિકન કડકનાથ કુકડું પાળીને આપો જ્યાદા મોટો થવા પર 1000-1200 રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને ઘેર બેઠા હી એનો માર્કેટ ઓર કશું જવાની જરૂરત નહીં પડે અને આપણા હે ઘેર રહી અને આપણું ખેતીવાડીનું કામ બી સંભાળી શકીએ અને જેના અંડા આગળ હે તેના અંડા બી ઘેર બેઠા પોલ્ટ્રી ફાર્મ વાળો આવી લઈ જાય અને જ્યાદા ઉત્પાદન અગર કુકડાનો હોય તો બહારથી કાફી ડિમાન્ડ છે અને કિસાન ભાઈ તીનાને ડાયરેક્ટ બી કંપનીના દ્વારા બી વેચી શકે. તમારી કંઈ કંઈનો કંપની વાળો આજ તક લેવા આવેલો કુકડા?
1: અમારે કંઈ કંપની નહીં પણ મોટા મોટા ફાર્મર રહે જેસે હોટલી વાળા રહે.
0: હા,
1: અમકો હપ્તામાં મતલબ 200 નગ લાગી રહેવા બી આવે.
0: અચ્છા અચ્છા, પ્રવીણજી એ બતાડો કે આગાડી તમને કોઈ મોટા ફાર્મ બનાવવાની કઈ મનમાં સોચ છે વિચાર?
1: હા, સોચ છે ને, વિચાર છે ને. અભી 1 વીઘા નો અભી યોજના આવી છે તીનામાં.
0: અચ્છા અચ્છા,
1: તીનામ 35 લાખ રૂપિયા મળે, તીનામ સબસિડી બી મળે.
0: અચ્છા અચ્છા, અનુદાન.
1: હા, અનુદાન બી મળે.
0: અનુદાન લગભગ 30-33% અંદર.
1: હા, 35% અનુદાન મળે છે. તેથી આપણે ફેર મોટું ફાર્મ ફેર ચાલુ કરવા.
0: અચ્છા અચ્છા,
1: તીનામ રે 2000-3000-5000-10000 ના એવા રાખવાના ફેર.
0: તો કિસાન ભાઈઓ, પ્રવીણ ભાઈ ની એક છોટા સા ફાર્મ ડલા થા, આ કબ ડલા થા પ્રવીણ?
1: આપણે ડલા થા 2012 તેરામ 2012.
0: ઓર તમને એ વાતનો કાફી અનુભવ થઈ ગયો.
1: હા,
0: ઓર આવળા સમયમાં જો બડો ફાર્મ ડાલો તેના હારું તમે પ્રક્રિયા હું બનાવો કે કેટલી જગામાં કેટલા ફાર્મ?
1: પૂરી ગયો 1 વીઘા જમીન.
0: 1 વીઘા જમીન?
1: હા, ઉસમે હેચરી મશીન ભી રહેગી સાથ મે.
0: હેચરી જો સુજા નીકાળવા વાળી,
1: સુજા વાળી મશીન ભી રહે.
0: હા, તો ये जो अनुमोदन है जो कौन सी योजना के तहत तमन मिला है?
1: ये सरकारी वाला है.
0: सरकारी मतलब उप पशुपालन योजना में.
1: हाँ,
0: डॉक्टर जो आता है वेटनरी वाला. हाँ, तीना कनी जानकारी तुमने ले दी है?
1: हाँ, तीना कनी ले दी
0: जी. तमन अंदाजो है कि तमन 20-25 इतना मोटा तमन लोन ले लो तो तमन विश्वास है कि तमन तीना लोन ना माध्यम से अधिक से अधिक कमाई सको और तीना पापा भरी सको?
1: हाँ, भरी सको ने, क्योंकि डिमांड इतनी है इना ने की बेची सकी आपो.
0: अच्छा अच्छा. हाँ,
2: હું છે આરજે રાકેશ
3: અને હું છે આરજે કંતા ડામોર.
2: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો કિસાન ભાઈઓ, યા હતા પ્રવીણ મેળાજી, ગ્રામ મિંડલના રહેવાવાળા છે અને કડકનાથ મુર્ગી પાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. કિસાન ભાઈઓ, 10-12 સાલ દેખી મુર્ગી પાલન કરવા દેખી ઇનુને કડકનાથ મુર્ગી પાળવાનો ઘણો અનુભવ થઈ ગયો છે અને હાવ મોટા ફાર્મની પણ વિચાર કરી રહ્યા છે. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ આપું કાર્યક્રમને આગાડી બઢાવી અને હામળી આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી ભીલ સમુદાયમાં જે લાડ લાડિયા પૈણે અને તીનમાં જો ગાવે તે મજાનું અસલ ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજોમતી કહેતા હામલતા રેજો ઝાબવાની આવાઝ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર.

0: अगर ये संभव नहीं हो है तो कम थी कम इनी दोईडी ने लांबू राखो जाइए। दोईडी ने कहीं कदी भी नहीं बांधवी जोई अने एक पशु ने एतरी जगह जरूर रेवी जोई तीन थी त्यू उठवा बेहवा माती हुन कोई परेशानी नहीं रेवी जोई। अने बीजी बात किसान भाइयों, अगर आपड़ा पशु वावा ना टाइम पर तिहुनी हूँ देखभाल करे तो तिनी देखभाल करवा हरू बछड़ा ना जन्म एक तनावपूर्ण स्थिति से अने तिहुनो सही प्रबंधन माँ अने बछड़ा ना स्वास्थ्य हारू अने सही उत्पादन हारू काफी जरूरी से। इनी अवस्था में आपन कई एवी बातें ध्यान रखो पड़े से, जेवी रीते वावा थी तीन हफ्ता पहलो गाय ने या भैंस ने या आपड़ा वावाला पशु ने अलग राखवू जोईए। અને અન્ય પશુઓથી અલગ રાખવાથી તીનાને ના તો કઈની પ્રકારની ચોટ અને લડાઈ ઝઘડો થવાની સંભાવના ભી કમ રહે અને પશુ સુરક્ષિત રહેશે। વાવાથી 15 દિન પહેલું દાણાની માત્રા ધીરે ધીરે બઢાવી જોઈએ। વાવાથી 15 થી 20 દિન પહેલું પશુઓને 50 થી 100 ગ્રામ મિનરલ આલું ચાલુ કરી દેવાનું, તાકી પશુમાં થવાવાળા પોષણની કમીને રોકી જઈ શકે, ઉત્પાદન ક્ષમતાને ભી બઢાવી જઈ શકે। પીવાનું સાફ પાણી 24 ઘંટા ઉપલબ્ધ રહેવું જોઈએ। અગર જરૂરત નહીં હોય તો બચડાના જન્મની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કદી ભી નહીં કરવો જોઈએ। બચડાના જન્મના 4-8 ઘંટામાં ઓર બહાર આવી જાય છે, અગર એવું નહીં થાય તો 10-12 ઘંટાની બાદમાં એનાને પ્રશિક્ષિત પશુ ચિકિત્સક યા વેટનરીના કંઈના કર્મચારીના માધ્યમથી ઇનાને કરાવવો જોઈએ। વાવાની બાદમાં પશુઓને કુનકુનો પાણી આલવો જોઈએ, તેનથી એનો પાચન સહી રહેશે। વાવાની બાદમાં પશુઓને ગોળની હાથે ચોકર મિલાવીને આલવું જોઈએ, તેનથી પશુઓને ઉર્જા મળશે। એના ટાઈમ પર પશુઓને શરીર પર કાફી ગંદકી રહેશે, એના હારું પશુઓને જીવાણુનાશક દવાઈઓ મળેલીઓ સાફ અને કુનકુના પાણીથી અસલી તરથી ઉંગળાવીને સાફ સીતરાથી નોસી દેવું જોઈએ। ઉંગળાવાની બાદમાં પશુના શરીર પર મખોડા મારવાની દવાઈનો છિડકાવ કરવો જોઈએ, તેનથી મખોડા અને અન્ય કીટ તે ઉપર નહીં વહી શકે અને સંક્રમણ અને કઈ બીમારીઓનો કારણ બની જાય છે તેનથી। કિસાન સાથીઓ, પહેલો 4-5 દિનો તક રોજાના 3 વારી પશુને ઉંગળાવવું જોઈએ, એની વાતનો ધ્યાન રાખવું જોઈએ કે પૂરું દૂધ હંમેશા નહીં નીકાળવું જોઈએ, નીતે દુગ્ધ જવર મિલ્ક ફીવર થવાની સંભાવના પશુમાં બળી જાય છે। પશુથી સાલતા આવીરા મિનરલ મિક્સરને જારી રાખવું જોઈએ અને એના હિસાબથી પશુને રોજ આલવું જોઈએ। મિનરલ મિક્સર પ્રકારના પોષક તત્વોને શરીરમાંથી કમીને પૂરો કરવામાં સહાયતા કરે છે। વાવાની બાદમાં ભિન્ન કારણોમાં તેનથી પશુની પાચન ક્ષમતા પર અસર પડે છે। એના એક પ્રમુખ કારણ રૂમેનમાં થવાવાળા બદલાવ છે અને એનાને ઠીક કરવાનો એક સરળ ઉપાય રૂમેન રૂમીસેલ બોનસનો પ્રયોગ કરી શકીએ। તો કિસાન સાથીઓ, બીજી વાત એ કે ભારતીય ડેરી ફાર્મમાં પેટની કૃમિ એક આમ સમસ્યા પશુઓમાં રહેશે અને પેટમાં 3 પ્રકારના કૃમિ રહેશે, ગોળ કૃમિ, ફીતા કૃમિ અને યકૃત રૂમેન કૃમિ ફ્લુક। તો કિસાન સાથીઓ, કૃમિ ખાલી ગાયનો આહાર ખાઈ જાય છે અને કુછ તો પશુઓનું ખૂન બી પી જાય છે, તેનથી પશુઓમાં પોષણની સમસ્યા અને પશુ કમજોર થઈ જાય છે, તેનથી વસાડવા હારું 3 મહિના પર સાલમાં 4 વારી પશુઓને કીડા મારવાની દવા પીવાડવી જોઈએ। તો કિસાન સાથીઓ, ગોળકૃમિથી વસાવ, તો ગોળકૃમિથી વસાવ ગાયને 300-350 કિલો વજનવાળી ગાયને સાલમાં 2 વારી ફેનબેન્ડાઝોલ ગોળી અને 1 ગોળી સુમાહા ઋતુમાં, જો વર્ષા ઋતુમાં 1 ગોળી અને શરદીઓથી પહેલી આલવી જોઈએ, અને ફીતા કૃમિ અને ફ્લુકથી વસાડવા હારું કિસાન ભાઈઓ, શંકર ગાયજીનો વજન 300-350 કિલો વજનવાળી ગાય અગર ઓહે તો તેના 1 ગોળી ફ્લુકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી અને વર્ષા ઋતુથી પહેલી અને શરદીઓમાં આલવી જોઈ. ફ્લૂગથી વસાવ. કિસાન સાથે શંકર ગાય અને ભેંસ જેનો વજન 300 થી 350 કિલો વજન તકની ઓહે તો તેનાને 18 થી 20 મિલી ફ્લૂકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી વર્ષા ઋતુ પહેલું શરદીઓમાં આલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાઉ એમ્પાવર પશુ આહારની સારણી. તો કિસાન સાથીઓ, જો દૂધ આલે છે તેની ગાયોને હું એક બારીકીથી બતાવવા જાઉં કે લીલો સારો જો 5 લિટર તક ગાય જો દૂધ આલે છે તેના સારું 10 કિલો અને 10 લિટર દૂધ આલે તેના 20 કિલો અને 15 લિટર દૂધ આલે તેના 30 કિલો અને 20 લિટર દૂધ આલે તેના 35 કિલો. યો લીલો સારો આલવો જોઈએ અને હુકેલો સારો 5 લિટર દૂધ આલે તેના 8 કિલો અને 10 લિટર દૂધ આલે તેના 7 કિલો અને 15 લિટર દૂધ આલે તેના 5 કિલો અને 20 લિટર દૂધ આલે તેના બી 5 કિલો હુકેલો સારો આલવો જોઈએ. દાણા. તો કિસાન સાથે, દાણા 5 લિટર દૂધ આલે તેની ગાયને 3 કિલો અને 10 લિટર દૂધ આલે તેની ગાયને 7 કિલો અને 15 લિટર દૂધ આલે તેની ગાયને 5 કિલો અને 20 લિટર વાળીને બી 5 કિલો દાણા આલવા જોઈએ. બીજી વાત કિસાન ભાઈઓ, મિનરલ મિક્સર જો કે 5 લિટર દૂધ આલે તેનાને 50 ગ્રામ અને 10 લિટર દૂધ આલે તેના 50 ગ્રામ અને 15 લિટર દૂધ આલે તેના 100 ગ્રામ અને 150 લિટર તક દૂધ આલે તેનાને 20 લિટર દૂધ આલે તેનાને 150 ગ્રામ મિનરલ મિક્સર આલવો જોઈએ. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને એના મહિનામાં પશુઓને થાવાળા રોગ અને તીહોના વાટાના બારામાં જાણકારી આપી અને પશુઓને કેવી જગા રાખવી જોઈએ તાકી પશુ સુરક્ષિત કિસાનને ફાયદો આલતી રહે. તો કિસાન સાથીઓ, એવી ખેતીવાડીની અને અસલ અસલ વાતો સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હાવ આરજે કમતા ડામોરને ઇજાત આલજો અને સાંભળવાવાળા હગલા કિસાન ભાઈઓને નમસ્કાર.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો સાલો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી કડકનાથ મુરગી પાલનની વાતો. બધી વાતો આપણ વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોર અને ગ્રામ મિંડલના એક એવા કિસાન પ્રવીણભાઈ, ત્યાં 12 સાલ દેખી કડકનાથ મુરગી પાલનની ખેતી કરી રહ્યા છે અને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. કાર્યક્રમ ખેતીવાડીની બીજી કડીમાં આપણી વાત સાંભળી અગસ્ત મહિનામાં પશુઓમાં થવાવાળા રોગ જેસે ઇનુની ધ્યાન રાખવાની વાતો એના કાર્યક્રમમાં આપણી સાંભળ્યો. તો કિસાન ભાઈઓ, હમ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો કિસાન ભાઈઓ, આ સારું બસે એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કઈ થા હામલતા રેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.
3: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ હમારા ખાસ રેડિયો પ્રોગ્રામ જહાં હમ બાત કરતે હૈ હમારે ઘર મેં હી મૌજૂદ

આપણાંગલા ભાઈઓ અને બહેનોનું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆનો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહીંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા જાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM જાબુઆની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM જાબુઆની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપ વાતો સાંભળવાના છે કડકનાથ મુરગી પાલનની. અને હાથે હાથ એવા આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ અને દેશના અલગ અલગ ખૂણાના કિસાન ભાઈઓની કહાની સાંભળ હું ત્યાં મુરગી પાલનની ખેતી કરીને કેવી રીતનો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરી અને શરૂઆત કરી આજના કાર્યક્રમ ખેતીવાડીની. કડકનાથ મુર્ગે કી એક નસ્લ હૈ જિસે કાલી માસી ભી કહા જાતા હૈ. યે મુર્ગે પૂરી તરહ કાલે હોતે હૈ. કડકનાથ મુર્ગે કા ખૂન ઓર માંસ ભી કાલે રંગ કા હી હોતા હૈ તથા ઇનકે અંડે સુનહરે રંગ કે હોતે હૈ. ઇનકી ઉત્પત્તિ મધ્ય પ્રદેશ કે ધાર ઓર ઝાબુઆ જિલ્લે સે હુઈ હૈ. ઇન પક્ષીઓ કો જ્યાદાતર ગરીબો આદિવાસીઓ દ્વારા પાલા જાતા હૈ. ઇસકે સ્વાસ્થ્ય સે જુડે ફાયદો કો દેખતે હુએ ઇસકી માર્કેટ મે માંગ અધિક રહેતી હૈ ઓર ઇસકી ગુણવત્તા કે કારણ યે કાફી મહેંગા ભી બિકતા હૈ. હમારી ભારતીય ક્રિકેટ ટીમ કે પ્રસિદ્ધ ખિલાડી મહેન્દ્ર સિંહ ધોની ને ભી ઇન મુર્ગો કો પાલ રખા હૈ ઓર કડકનાથ મુર્ગે સે વે કડક કમાઈ કરતે હૈ. તો સાલો કિસાન ભાઈઓ, હામળી એક એવા સફળ કિસાન ની કહાની ત્યાં કડકનાથ મુર્ગી ફાર્મ ખોલી ને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે.
2: તો યે જો ફાર્મ હૈ આપકા, કોણ સા બર્ડ હૈ અભી યહાં પર?
3: યે સારા કડકનાથ હૈ.
2: કડકનાથ હૈ. કિતના બર્ડ હૈ અભી?
3: અભી 2200 બર્ડ હૈ.
2: 2200 બર્ડ હૈ. છોટા બર્ડ શરૂ કર કિયા થા આપને?
3: છોટા બર્ડ ભી સ્ટાર્ટ કિયા થા, કુછ લેંગ બર્ડ ભી પરચેસ કિયા થા.
2: જી. અચ્છા, જો યે દેખ રહા હું કઈ સેક્શન હૈ ઇસમે બને હુએ?
3: જી.
2: કિતને સેક્શન હૈ
3: ઇસમે? 4 સેક્શન હૈ.
2: 4 સેક્શન હૈ. જો આપકે યે 4 સેક્શન હૈ, પહેલા સેક્શન મે ઇસમે બહોત સારે બર્ડ હૈ ઓર બડે હેલ્ધી બર્ડ હૈ. તો યે બર્ડ કિસ તરહ કા બર્ડ હૈ?
3: યે બચ્ચા લાયે થે હમ.
2: જી.
3: એક દિન કા.
2: જી.
3: તો યે વો બર્ડ તૈયાર હો રહા હૈ ઓર યે અગલે 10 દિન પે લેંગ પે આ જાયેગા.
2: અચ્છા, અંડે પે આ જાયેગા?
3: અગલે 10 દિન મે યે અંડે પે આ જાયેગા.
2: જી.
3: જી.
2: તો કિતના બર્ડ હૈ યે વાલા?
3: યે 1600 બર્ડ હૈ.
2: 1600 બર્ડ યે.
3: હા.
2: કિસ સાઇઝ કા શેડ હૈ યે?
3: યે 30x150 કા સાઇઝ હૈ.
2: જો યે વાલા?
3: યે વાલા જો સાઇઝ
2: જો ઇનકે લિયે જો તૈયાર
3: જો તૈયાર બર્ડ કે લિયે હૈ.
2: જી. ટેન્ક લગાયા હુઆ ઉપર?
3: નહીં, ગ્રાઉન્ડ વોટર ચલતા હૈ. હા, ટેન્ક લગા હુઆ ઉપર.
2: ટેન્ક સે આતા હૈ ના?
3: ટેન્ક સે આતા હૈ પાણી.
2: ઓર જો ફીડ દેતે હૈ, ફીડ કૌન સા ચલ રહા હૈ ઇનકા?
3: ફીંગ ચલ રહા હૈ ઇનકા, લેંગ ફીડ. અબ
2: લેંગ ફીડ ચલ રહા હૈ. તો અમુમન એક બર્ડ કિતના ફીડ લે લેતા હૈ યે?
3: એક 70 ગ્રામ કે આસપાસ એક બર્ડ, જો એડલ્ટ બર્ડ હોતા હૈ 70 ગ્રામ કે આસપાસ ફીડ લેતા હૈ એક દિન મે.
2: અચ્છા ભાઈ સાહેબ, યે બતાઈએ આપને કડકનાથ સે હી શરૂઆત ક્યું કી ઓર ક્યા વિશેષતા હૈ ઇસ બર્ડ કી?
3: જી, બેસિકલી કડકનાથ હમને ઇસલિયે સ્ટાર્ટ કિયા થા કી ઇસમે ના બીમારિયા બહોત કમ હોતી હૈ.
2: અચ્છા.
3: તો જો નયા મતલબ જો નયા કામ સ્ટાર્ટ કર રહા હોતા હૈ, મેઇન નુકસાન હૈ પોલ્ટ્રી મે વો મોર્ટેલિટી કી હૈ.
2: જી.
3: આપ યે સોચ નહીં પાતે કી જબ તક કિસાન મતલબ કિસાન હી સમજ પાતા હૈ કી મેં કિસ વેસ પે કામ કર રહા હું તબ તક કાફી મોર્ટેલિટી હો ચુકી હોતી હૈ ઓર ફિર કિસાન થક જાતા હૈ.
2: કડકનાથ એક ટફ બ્રીડ હૈ.
3: ટફ બ્રીડ હૈ. બીમારી કમ આતી હૈ, ઝેલ જાતા હૈ. હા, છોટી મોટી બીમારી હુઈ તો યે ઝેલ જાતા
2: હૈ. યહી વજહ થી કડકનાથ.
3: યહી વજહ થી કડકનાથ સ્ટાર્ટ કરને કી.
2: જી. ઓર અભી અંડે આ રહે હૈ?
3: હા, લેઈંગ ચલ રહી હૈ. આગે લેઈંગ, આગે લેઈંગ બર્ડ હૈ.
2: દિખાઈએ. અચ્છા, જો લેઈંગ વાલા બર્ડ હૈ અભી કિતના બર્ડ હૈ આપકે પાસ?
3: અભી 400 બર્ડ હૈ.
2: 400 બર્ડ હૈ.
3: હા.
2: અંડે કિતને આ રહે હૈ ઉનસે?
3: 200 અંડે કે આસપાસ ડેલી કે
2: 200 કે આસપાસ અંડે રોજ આ રહે હૈ.
3: હા.
2: તો જો અંડે હૈ વો કહાં સેલ કર રહે હૈ આપ?
3: સોસાયટીઝ મે જાતે હૈ. તો મેને માર્કેટિંગ ભી સોસાયટી મે સ્ટાર્ટ કી થી ઓર ચિકન ભી જા રહા હૈ પેક હોકે. યહાં સે ઓનલાઈન ડિલિવરી હૈ ચિકન કી ભી.
2: આપ ચિકન ભી જો હૈ
3: ડિલિવર કર દેતે હૈ?
2: ઓનલાઈન ભેજતે હૈ.
3: હા. ઓર એગ ભી ઓનલાઈન ડિલિવર કર દેતે
2: હૈ. એગ ક્યા રેટ જાતા આપકા?
3: એગ અગર હમ ઓનલાઈન ડિલિવરી કી બાત કરે તો 800 રૂપિયે કી ટ્રે જાતી હૈ.
2: 800 રૂપિયે કી.
3: ઓર કોઈ ફાર્મ સે લેકે જાતા હૈ તો 600 રૂપિયે ટ્રે હૈ.
2: 600 રૂપિયે. સોશિયલ મીડિયા માર્કેટિંગ કા બડા અચ્છા ફાયદા ઉઠા રહે હૈ. બેશક ઇનકા ફાર્મ ગાંવ મે હૈ લેકિન યે ઓનલાઈન યા સોશિયલ મીડિયા કે થ્રુ અપના ચિકન ઓર એગ સેલ કરતે હૈ. કિતને કિતને બડે સેક્શન બનાયે હૈ ઓર લંબાઈ ચોડાઈ ક્યા હૈ ઇસ ફાર્મ કી?
3: ઇસકી જો ચોડાઈ હૈ પૂરે ફાર્મ કી ઓર લંબાઈ 30 ફૂટ ચોડા હૈ યે.
2: જી.
3: ઓર 300 ફીટ લંબાઈ હૈ.
2: જી.
3: 30x300 का साइज है ये।
2: बाहर भी ओपन के लिए आप फ्री रेंज के लिए भी,
3: फ्री रेंज के लिए
2: और मुर्गियां चर भी रही हैं।
3: जी जी, फ्री रेंज में भी खोलते हैं इनको
2: जी।
3: सुबह मॉर्निंग टाइम का फ्री रेंज का होता है और इवनिंग टाइम फ्री रेंज का होता है।
2: ये खर्चा कितना है आपका, लीज का है या अपना?
3: नहीं, ये अपना लीज का है।
2: लीज का है?
3: हाँ जी।
2: क्या लीज जाती है?
3: 20,000 रुपए रेंट जाता है इसका।
2: 20,000 रुपए जाता है। और यहाँ पे वर्कर कितने रखे हुए हैं?
3: दो वर्कर हैं
2: और संभाल लेते हैं।
3: बिल्कुल।
2: आप इसके अलावा क्या करते हैं, एजुकेशन बैकग्राउंड क्या?
3: जी जी,
2: इस बारे में बताइए।
3: मैं MBA हूँ
2: जी,
3: ऑपरेशन से। मेन काम मेरा प्रॉपर्टी का है,
2: प्रॉपर्टी में डील करते हैं। और उसके बाद ये आपने?
3: ये मैंने अभी स्टार्टअप किया 8-9 महीने पहले।
2: 8-9 महीने से किया?
3: हाँ जी।
2: आप इतने अच्छे धंधे में आप क्यों आए मुर्गी पालन में?
3: एक्चुअली है क्या सर, धंधा आदमी हर कोई चाहता है एक्सपेंड करना अपना
2: जी,
3: तो वो तो जो चल रहा है वो चल ही रहा है।
2: अच्छा,
3: ये साइड बिजनेस के लिए एक बिजनेस और स्टार्ट
2: किया। मतलब समथिंग मोर?
3: हाँ जी, समथिंग मोर
2: जी, मतलब कुछ और कर ले हटके।
3: बिल्कुल।
2: प्रेरणा कैसे मिली?
3: एक्चुअली है क्या, आप अगर मेरा बैकग्राउंड पीछे से देखेंगे तो मैं किसान हूँ।
2: अच्छा, कहाँ से है?
3: मैं अमरोहा से बिलोंग करता हूँ।
2: अमरोहा से?
3: हाँ जी। तो बाप दादा किसानी की है सबने, तो किसान से थोड़ा जुड़ाव भी है, लगाव भी है, और हमने गाय भैंस पाली है, मतलब बचपन से ये देखा चीजों करते हुए, तो एक मन भी था कि कुछ ऐसा स्टार्ट किया जाए। अभी तो ये स्टार्ट फेस है। इसके अलावा गोट फार्मिंग और अदर बर्ड भी रखने का प्लान है इसमें।
2: मतलब अभी आपने कड़कनाथ से शुरुआत की है, आगे आपने गोट फार्मिंग करनी है और पोल्ट्री की दूसरी ब्रीड भी आप रखने का इरादा है?
3: बिल्कुल बिल्कुल बिल्कुल
2: जी
3: जी।
2: इतने शानदार बर्ड है आपके
3: जी,
2: जो चिकन है,
3: एडल्ट चिकन है। हाँ जी,
2: चिकन पर्पस से आपने ये अलग,
3: चिकन पर्पस से अलग रखे।
2: बेसिकली जो सर्दियां चल रही हैं अभी,
3: जी जी,
2: सर्दियों के लिए कोई खास इंतजाम किया?
3: वैसे तो जो एडल्ट बर्ड होता है सर्दी में इसको कोई दिक्कत नहीं है, क्योंकि अच्छा, मैंने पिछली सर्दी में भी देखा हुआ है इसको,
2: क्योंकि अच्छे खास
3: बर्ड है। मेन जो दिक्कत रहती है वो बच्चों को रहती है, तो बच्चों के लिए हमने भट्टियां रखी हुई है। अगर हम बच्चे पालते हैं तो हम ये जो स्टार्ट होगा कि लेइंग पे जब आ जाएगा तो वो वाला सेक्शन खाली हो जाएगा,
2: मतलब ब्रूडिंग का भी आपने ऑप्शन रखा।
3: बिल्कुल बिल्कुल।
2: आप इतने दिन से कर रहे हैं, 8-9 महीने हो गए आप
3: जी,
2: कैसा लगा आपको ये काम?
3: बहुत बढ़िया काम है
2: जी।
3: बस मेन काम है मार्केटिंग।
2: अच्छा,
3: अगर आपकी मार्केट नहीं है
2: जी,
3: तो आप कुछ भी नहीं है, फिर तो आपको इसको बंद करना पड़ेगा। तो
2: यहाँ पे खाली छोड़ा हुआ आपने
3: ये एक्चुअली है क्या, खाली इसने छोड़ा हुआ है कि जैसे ही वो लेइंग बर्ड स्टार्ट होगा
2: अच्छा,
3: ये सेक्शन बढ़ेगा
2: इसमें आ जाएगा,
3: तो इसमें आ जाएगा उतर, फिर बच्चे स्टार्ट हो जाएंगे।
2: स्पेस ज्यादा चाहिए,
3: स्पेस ज्यादा चाहिए होगा। हाँ जी।
2: यहाँ पे आपने अंडे की ट्रे रखी हुई है
3: जी,
2: मतलब स्टोर आपने यहाँ,
3: स्टोर यहाँ पे क्या हुआ, रोज 2-4 दिन का माल स्टॉक होता है, क्योंकि दूर जाता है प्रोडक्शन ये।
2: हाँ।
3: जो मार्केटिंग ऑनलाइन होती है वो अलग, यहीं से डिलीवरी जाती है। जो बड़ा स्टॉक होता है वो एक साथ होकर जाता है,
2: क्योंकि मैं देख रहा हूँ आपने ट्रे बांधी हुई है।
3: जी जी,
2: मतलब
3: पैकिंग में जाता है,
2: रेडी
3: टू मूव है। हाँ जी हाँ जी हाँ जी।
2: कड़कनाथ बहुत अच्छी ब्रीड है, और लेकिन लोग बीच में तैयार करने के बाद बेच नहीं पाए
3: जी,
2: आपने कड़कनाथ ही क्यों चुना?
3: बेसिकली है क्या, सारा गेम मार्केटिंग का था
2: जी,
3: और जिस जगह ये कड़कनाथ स्टार्ट किया वो विलेज स्टाइल में था।
2: अच्छा।
3: और विलेज में इसकी मार्केट नहीं है, क्योंकि महंगा बर्ड है
2: जी,
3: अंडा भी महंगा है और चिकन भी महंगा है, हर कोई अफोर्ड नहीं कर सकता
2: जी।
3: इसलिए मैंने नोएडा और दिल्ली के जो पॉश एरिया है उनको मार्केटिंग चुनी है,
2: उनको टारगेट किया
3: और फ्लैट वाले क्लाइंट को टारगेट किया, कोठी वाले क्लाइंट को टारगेट किया है, जो अच्छी चीज खाना पसंद करते हैं उनके लिए फिर रेट मायने नहीं करता, वो 1,000 हो 2,000 हो कोई फर्क नहीं पड़ता उनके लिए।
2: तो तैयार चिकन आप किस रेट बेचते हैं?
3: तैयार चिकन अगर यहाँ से जाता है ड्रेसिंग होके तो 1,200 रुपए का जाता है।
2: डिमांड कैसी है और जो रेवेन्यू आपको आ रहा है वो कैसे आ रहा है?
3: देखिए, डिमांड ठीक आने लगी है, क्योंकि सर्दी बढ़ने लगी है तो अब डिमांड और बढ़ रही है।

0: पाई जाए से इनमाती जेट जेट ब्लैक प्रजाति सबथी ज्यादा मात्रा में अने गोल्डन प्रजाति सबथी कम मात्रा में पाई जाए से। नर कड़कनाथ नो औसतन वजन 180 थी लगाड़ीने 2.5 किलो वजन तक नो रहेशे। मादा कड़कनाथ नो औसतन वजन ना अने औसतन वजन 180 थी 2.5 किलो तक नी लगभग रहेशे। अने एनो औसतन वजन 125 थी 1.5 किलो तक लगभग रहेशे। मादा कड़कनाथ हर वरे 110 થી 120 ઈંડા મેલે છે અને એના ઈંડા નાના મધ્યમ આકારના હલકા ભૂરા ગુલાબી રંગના અને વજનમાં 30 થી 35 ગ્રામ વજનવાળા રહે છે। આર્થિક અને સામાજિક પ્રભાવ તો કિસાન ભાઈઓ મુર્ગી પાલનમાં કુક્કુટ પ્રબંધનનો મહત્વ પૂરો યોગદાન રહેશે। કડકનાથ વ્યવસાયમાં લગભગ 80% સમસ્યાઓ કુક્કુટ પ્રબંધનમાં કરીગી લાપરવાહીને કારણ પેદા થાય છે। કડકનાથ મુર્ગી પાલવાવાળાને ઘણી એવી સાવધાનીઓને ધ્યાન રાખીને આગાડી વળવાની સલાહ આલી જાય છે કે કઈની બી કડકનાથ ફાર્મને એવા વિકટ સમસ્યાનો સામનો ની કરવો પડે એના હારું વ્યવસાયમાં કદમ રાખવાથી પહેલું પૂરો વિશ્વાસની હાથે જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ અને એની ટ્રેનિંગ બી કરી લેવી જોઈએ। ब्रूडिंग व्यवस्था की जानकारी केम की ब्रूडिंग में ही पक्षी भविष्य उत्पादन अने लाभ हानि निर्धारित थाय छे। कड़कनाथ चूजा में सही समय पर टीकाकरण कार्यक्रम अने कड़कनाथ पक्षियों में सही समय पर कृमिनाशक दवाईनो प्रयोग करवानो यु सबथु पहलू प्रमुख काम रहेशे। कड़कनाथ मांस सेवन थी लाभ तुक्षण साथियों ओरिजिनल कड़कनाथ मांस में भरपूर प्रोटीन रहेशे अने वसा इनमा नानी बराबर रहेशे। इनी हारू इनाने हगला खिलाड़ियों ने खावानी सलाह आली जाय छे। कड़कनाथ माहना सेवन थी केवल शरीर नी बढ़ोतरी बल्कि रोग प्रतिरोधकता क्षमता भी इनथी बढ़े से अने अनेक बीमारियों थी इनाने खावा थी वसी सके। किसान साथियों कड़कनाथ मांस नी मांग देह ने अलावा विदेशों में घणो ज्यादा रहेवाने कारण एक असल व्यवसाय अने व्यापार युवाओं हारू उपलब्ध थाय छे। कड़कनाथ होम्योपैथी चिकित्सा अने तंत्रिका विकार में विशेष औषधिनो काम करे छे अने आदिवासी लोग इनाने खून थी पुरातन अने चीरकालीन गंभीर रोगों ना इलाज भी इनमा या करे से। मनुष्य इनमा इनथी माहनो उपयोग काम उत्तेजक ना रूप में लैंगिक ताकत बढ़ावा हारू भी प्रयोग करे से। आर्थिक अने सामाजिक प्रभाव तो किसान साथियों कृषि विज्ञान केंद्र झाबुआ ने द्वारा गांवों में किसानों ने हाथे बातचीत ना टाइम पर जो जानकारी केंद्र ना विशेषज्ञों नी भेळी करी कि इनमा कड़कनाथ नी ज्यादा मांग अने कम वृद्धि पर ज्यादातर मृत्यु दर मुख्य रूप थी हामी आवी छे। इनी प्रजाति नी विकास अने गति अवरुद्ध कर्या जाय छे कि वैज्ञानिक ने द्वारा किसानों नी हाथे विचार विमर्श नी बाद मा एक समान विचारधारा अने मुर्गी पालनना इच्छुक किसानों नो एक समूह श्री कड़कनाथ समूह बनायो छे अने कृषि विज्ञान केंद्रना सहयोग थी कड़कनाथ प्रजातिना विकास हारू वैज्ञानिकीने द्वारा कड़कनाथ पालकोने आहार प्रबंधन जल प्रबंधन टीकाकरण रोग प्रबंधन अने विपणन आदिनी पूरी जानकारी प्रशिक्षण सैद्धांतिक रूपथो वधार्यो गयो छे। कड़कनाथ पालन ने पूरी तकनीकी जानकारी हामजी करीने किसान स्वेच्छाथी हाव इनो पालन करी रासे अने कम लागत नी मुर्गी आहारनो प्रयोग भी करवा लाग्या छे। आदिवासी किसान भाई इनी समूह थी काफी प्रभावित छे अने कड़कनाथ पालन करीने आत्मनिर्भर बनी रासे। तिनथी तिना फल स्वरूप इना गांवों थी आदिवासी भाइयों पलायन कम थाई रहे अने एवी तरह थी व्यापार में भी इहुनी रुचि बड़ी रीसे। वर्ष 2019-20 में कृषि विज्ञान केंद्र झाबुआनी तरफ थी कड़कनाथ ने अजोला खावाड़ी ने इहुनो प्रभाव वैज्ञानिक ने द्वारा देखे जाई रोसे तिहुनो सकारात्मक प्रभाव देखवा मळी रोसे। कृषि विज्ञान केंद्र झाबुआ ने द्वारा आर्या परियोजना, निकरा परियोजना अने प्रधानमंत्री कौशल विकास योजना ना अंतर्गत ग्रामीण युवाओं ने प्रशिक्षण आलीने तिहुन स्वावलंबी बनावानुं काम भी करी जाई रह्युं छे। हमने परिस्थितियों अने बजार आकलन ना आधार पर आवाला समय में कड़कनाथ नी बजार में मांग ज्यादातर बढ़वानी संभावना छे अने शिक्षित बेरोजगार युवाओं हारू कड़कनाथ पालन में रोजगार नी भी अपार संभावनाओ बनी रही छे। तो किसान साथियों, कड़कनाथ प्रजाति ना माहनी खास खास विशेषताएं, तो माहनी रचना नमी, नमी इनमें 17.5 थी लगाड़ी ने 73.5% तक रहेशे अने प्रोटीन नी जो मात्रा 21 थी लगाड़ी 24% रहेशे अने वसा 1.94% तक रहेशे अने राख 1.1 थी लगाड़ी ने 2.6% तक रहेशे। ब्रॉयलर अने अन्य देशी मुर्गियों नी तुलना, तो किसान साथियों विशेषताओं रहेशे इनमें प्रोटीन कड़कनाथ में 24% अने बीजी अन्य कुकड़ियों में 18 थी लगाड़ी 20% अने कड़कनाथ में वसा नी मात्रा 1.94 थी लगाड़ी ने 2.6% अने अन्य बीजी मुर्गियों में 13 थी लगाड़ी ने 25%। लिनोलिक एसिड, तो किसान साथियों ये कड़कनाथ में 24% अने अन्य बीजा कुकड़ियों में 21%। कोलेस्ट्रॉल नी मात्रा कड़कनाथ में 59 थी लगाड़ी ने 60 मिलीग्राम अने 100 ग्राम अने अन्य बीजी कुकड़ियों में 218 थी लगाड़ी ने 12 mg अने 100 ग्राम तक रहेशे। तो किसान साथियों, कड़कनाथ थी रोजगार नो अवसर, कड़कनाथ पालन में कम निवेश नी जरूरत पड़े से अने कई राष्ट्रीय बैंक आपड़ा देह में पोल्ट्री ना व्यवसाय हारू लोगों ने प्रोत्साहित करवानो काम करी रहा से अने कम ब्याज पर, कम ब्याज नी दर पर लोन भी इनाने उपलब्ध करावी रहा से। जहां पर कड़कनाथ चिकन नी मांग ज्यादा होय तां पर प्रमोशन भी करियो जाय रह्यो छे अने कड़कनाथ में क्रॉस ब्रीडिंग करीने कम समय में ता लाभ कमावाना तरीका थी वसवू जोईए। तीन थी ना केवल इनी प्रजाति ने खतरो से बल्कि आवाला दनों में इनी मांग भी काफी कम थाई जाए। तो किसान साथियों, देश ना अनेक राज्यों थी युवक अने केवल कड़कनाथ थी आपड़ी आजीविका सलाड़ी रहसे बल्कि कड़कनाथ मांस ने विदेशों में भी सप्लाई करी रहसे। अने किसान भाइयों, कड़कनाथ कुक्कुट इकाई नो वितरण भी कृषि विज्ञान केंद्र थी तलाश करीने किसान भाई इनी जानकारी प्राप्त करी सके। तो किसान साथियों, कुकड़ा कुकड़ियों ने बीमारियों थी वसाड़वा हर कुछ उपाय, इहमा सस्तु पहलू किसान भाई ने साफ सफाई पर पूरो ध्यान देवो जोई अने सच ओहे पक्षी तो सुरक्षित इंसान भी रह सके। तो किसान साथियों, पक्षियों ना बर्ड फ्लू अने अन्य बीमारियों थी वसाड़ी सके। ई बीमारियों एक पक्षी थी बीजा पक्षी में दूषित पानी थी अने तिहुना खान पान थी अने तिहुना मूत्र पाखड़ा इने जरिए थी झाड़ू थी तेजी थी प्रभावित थाय से इना वसाड़वा हारू उपाय। तो किसान साथियों, दूरी बनाई राखवानी एक पक्षी ने बीमार पक्षियों थी अने पक्षियों ना वाड़ा में बंद राखवानो, केवल पोल्ट्री फार्म ने देखभाल करवा वाला ने एक ही व्यक्ति ने तिहुकन जावू जोईए अने तिहुनी एक ड्रेस भी रहेशे अने तिनी ड्रेस ने केवल बाड़ा में मई जाए तेतरा घड़ी पहेरवी पड़े से अने तिहुनो भोजन अने तिहुनो पानी अने तिहुनी दवाई आदि नो इंतजाम करवा वाला व्यक्ति ही तिना ने तिनी ड्रेस ने पहेरीने मई भरावानो अने तिंथो भरावाती पहेलो तिहुना हाथ पांव अने પૂરા શરીરને અસલી સાફ કરી લેવું જોઈએ અને નકળ્યા બાદમાં બી પૂરી તરહે તેની ડ્રેસને પાછી તામેલીને પૂરી તરહે સાફ સફાઈ કરીને મેળવી જોઈએ. સાફ સફાઈનું ધ્યાન રાખવો. તો કિસાન સાથીઓ, વાડામાં અને તીહુની આસપાસ સાફ સફાઈ રાખવી ઘણી જરૂરી છે. એના પ્રકારથી જીવાણુ અને વિષાણુથી વછાડી જઈ શકે છે. પક્ષીઓના વાડાને સાફ સુથરા રાખવાનો અને પક્ષીઓનું ભોજન અને પાણી રોજ બદલવાનું. પોલ્ટ્રી ફાર્મ વાડાને નિયમિત રૂપથી સંક્રમણથી મુક્ત રાખવો જોઈએ અને પોલ્ટ્રી ફાર્મમાં બીમારીઓને પ્રવેશ કરવાથી રોકવું જોઈએ. આપોને બજારમાં અને અન્ય ફાર્મોથી અન્ય પક્ષીઓને આપણું સંપર્કમાં લાવવાળી ચીજો અને તેઓના ઓજાર મેં બી પૂરી તરહથી સાફ સફાઈ કરવાના અને નવા પક્ષીને કમથી કમ 30 દિન તક સ્વચ્છ પક્ષીઓથો સેટી રાખવાનો. કિસાન સાથીઓ, બીમારીને ફેલવાથી રોકવાનો અને વછાડવાના હારું પોલ્ટ્રી ફાર્મના સંપર્કમાં આવવાથી પહેલું અને બાદમાં આપણા હાથ સીતરા અને ખાહડાથી ખાહડા ધોવા જોઈએ. સંક્રમણ મુક્ત બીનાન કરવા જોઈએ અને બીમારી આપણ બીજી ઉદારની લેવાની. અગર આપણું બીજા ફાર્મોથી ઉપકરણ ઓજાર અને પોલ્ટ્રી ફાર્મ જો ઉધાર પર લાયા હોય, જેવી રીતે આપણી કન પાણીના બર્તન અને ખાવાડવાના બર્તન એવી કઈ પ્રકારની ચીજો આપણી કન અગર કમ પડતી હોય તો કિસાન ભાઈ તેને સંક્રમણ મુક્ત કરી લેવાની. સંકેતોથી જાણવાનું કે પક્ષીઓ પર નજર રાખવાની. અગર જ્યાદા પક્ષી મરતા હોય તો તેની આંખીઓ ગળું અને જો શિરને આસપાસ હુંજન રહેશે અને રિસાવ થાય રહેશે. પાંખડા કલંગી અને પોગનો રંગ બદલી રહ્યો હોય અને પક્ષીના અંડા કમ આલવા લાગે તો એના ખતરા નયો એક બળો સંકેત છે. તો કિસાન ભાઈઓને એ ધ્યાન રાખવું જોઈએ કે પક્ષીઓમાં અચાનક કમજોરી, પાખણા કરવાનો એવી હરકત કમ થવા પર નજર રાખવાની. બીમારીની સૂચના. તો કિસાન સાથીઓ, પક્ષીઓમાં સામાન્યતઃ બીમારી અને મોતની સૂચના તુરંત નજદીકી પશુ ઉપચાર કેન્દ્રને મોકલવાની આપણી રક્ષામાંથી આપણી સુરક્ષા છે. તો કિસાન સાથીઓ, એ બડાઓ આલવાહારું હમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના માધ્યમથી આજ ઇની વાતીઓને હમો પ્રસારિત કરી રહેશે.
1: તો સાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને આગાડી બઢાવીએ અને હામળી આપણા ઝાબવા જિલ્લાના ગ્રામ બિંડલના પ્રવીણ મેળા. ત્યાં મુરગી પાલન, કડકનાથ મુરગી પાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. પ્રવીણભાઈ વતાડ્યું કે એનો મુરગી પાલન કરવાના કમસે કમ 10-12 સાલ થઈ ગયા છે અને એની વસમાં ત્યાં એક બાર પણ કૈથા બીજી મજદૂરી કરવા નહીં ગયા. કેમ કે મુરગી પાલનમાં તેનું એટલો જો ફાયદો થાય છે કે બીજું કામ કરવાની જરૂરત નહીં પડે અને હાવ ત્યાં મોટું ફાર્મ ખોલવાની પણ વાતો કરતા હતા. તો સાલુ કિસાન ભાઈઓ, આપો સાંભળી પ્રવીણ મેળાની જુબાની તીનુની કહાની.
0: હું આજ ગાંવ મિંડલમાં આવ્યો છે અને આ હરકું કડકનાથના પાલન હારું અમારી હાથે જો પાલન કરવાવાળો જો હે પ્રવીણ મેળાજી, ગાંવ મિંડલ, ગ્રામ પંચાયત મિંડલ, વિકાસખંડ ઓર જિલ્લા ઝાબુઆ કરેલે વાલા હૈ. તો પ્રવીણજી નમસ્કાર.
2: નમસ્કાર.
0: તો પ્રવીણજી, એ બતાડો કે હમારા કમુન કુકડા કેટલા સાલથી પાળી રહ્યા?
2: થઈ ગયા 10-12 સાલ થઈ ગયા.
0: અચ્છા, તો 10-12 સાલ તમને કુકડા પાળવતા થઈ ગયા તો તમને કુકડા પાળવાથી લાભ થાય?
2: હા, લાભ થાય ને.
0: અચ્છા, તો પ્રવીણજી એવું તાળ કે કુકડા પાળવાની તમને પ્રેરણા સૌથી પહેલી કી કમ આવી કે તમે કુકડા પાળો?
2: એ પેલખી મારી મમ્મી પાડતી એમ.
0: અચ્છા અચ્છા.
2: તેની ફેર ધીરે ધીરે હું તેનો સહયોગ કરવા લાગી ગયો, ફેર હા હું ખુદ એકલો કરવા લાગી ગયો.
0: એસા?
2: હા.
0: તો પ્રવીણજી એ બતાડ કે કુકડા પાળવામાં એવી કઈ પ્રકારની સમસ્યા આવે? કેમ કે બાકી ગામમાં અમે એ દેખ્યું કે કઈ જગા એવા ફાર્મ બનેલા કે બનેલા પડ્યા રહ્યા, પણ તમારા હરકા મંડળમાં કઈ વાર હંમેશા દેખી કે આ કુકડા હંમેશા કડકનાથ મળે છે, એનું કારણ હશે?
2: એ હું બહાર તો બી ખરીદી લાવી જશે, ગામમાં કઈ ના પાળી મેલે 100-200-500 ને ટી બી લાવીને હું મતલબ પાછા લાવીને આ વેચી દે, અને હું ખુદ બી પાળી બે હરકા ચૂજા બડા મોટા કરી સબ અંડા વંડા ફેર સબ વેચી.
0: તો પ્રવીણજી એ વાત કે જેસે કે કુકડા પાળવામાં ઘણા લોકો નહીં પાળે તો એમાં કઈ પ્રકારની એવી બીમારીઓ બી આવતી હોય?
2: હા, બીમારી આવે ને
0: તો એની નિગરાની કરવા હારું તમને કોઈ સંગત કરવો પડે?
2: એની વલે આપણને દેખવું પડે કે મતલબ નીચે ગીલું નહીં રહેવું જોવે,
0: નીચે
2: હા લીલું નહીં રહેવું જોવે, ફેર પાણી નહીં લાગવું જોઈએ, ફેર બરોબર લાઈટ આલવાની, એ સબ ખાવું પીવું સબ એક મતલબ અસલી ખાવું જોવે.
3: અરે ઇનાનો વટો ભી આવે કઈ?
2: હા દાના હતા ઇસકા અલગ સે.
3: ઓર ઇનાનો ટીકાકરણ?
2: ટીકાકરણ આવે, રાનીખેત નો આવે, એ ફોન આવે, એ ટુ આવે, સભી આવે ઇનાનો.
3: તો ચૂજા કહેતા લાવો તમે?
2: ચૂજા આજ બતાઈ લાવી.
3: તો કેટલા દરનો ચૂજો કેટલા રૂપિયા મળે?
2: હા એક દરનો ચૂજો મળે 60 રૂપિયામાં.
3: 60 રૂપિયાનો?
2: હા.
3: તો ઉસમે કઈ ટીકો લાગેલો હતો? હે
2: હા એક દન માં તે લાગેલો, એક ઈ આવે જે પેદા થાય તે નો આવે ખાલી ટીકો લાગેલો.
3: અચ્છા અચ્છા.
2: ફેર 7 દન માં લગાડવા પડે, ફેર 14 દન માં લગાડવા પડે, ફેર 30 દન માં લગાડવા પડે, એક 2.5 મહિના માં લગાડવા પડે, એમ બધા ચાલતા રહે. એ ગંબોરો રે, લાસોટો રે, સભી વાની ખેત ના બધા રહે ટીકો લાગે.
3: તો પ્રવીણજી, અગર તમારા ફાર્મ માં નિગરાની કરવા હારું જો વ્યક્તિ રહે, તિનાને તિનો કેવી તરહ થી તિના રહેવો જોઈએ?
2: તિનાન સાફ મતલબ કાહણા તાન તાન તિનાન તિનાન તા રહેવા જોઈએ. અન મતલબ તી કઈ ના કુકડા ભેગું એવું ખરેલું ને એવું નહીં રહેવું જોઈએ.
3: અચ્છા અચ્છા.
2: અલગ ઈ રહેવું જોઈએ તી એમ.
3: હા. તો આસપાસ માં બીજાન ભી નહીં જવા દેવાનું?
2: હા આસપાસ બીજાન ભી નહીં, બીજાન ભરાવો ભી નહીં દેવાનું. હા.
3: તો હમણે તમે કેટલા કુકડા પાળી મેલે?
2: અભી અમે તે માર હોય અભી 100-150 ના હોય મૈતા.
3: 100-150?
2: હા. ઓર ભી થોડે સે બારિશ નો સીઝન છે તે થોડું સે એમ લીલા થઈ જાય કુકડા માં, એમ એકદમ લોકો થવા દોડે એમ. લાઈટ ની સમસ્યા આવે. હા હા. તેત્રે કમ પાડે
3: તો એનાને લાઈટ નો તાપમાન ભી નીચે ઉતારો પડતો હોય ટાટના દન માં.
2: હા.
3: અચ્છા અચ્છા. તો એ બતાડો કે વરે ભર માં તમે કેટલા કુકડા મતલબ પાળી ને વેચી શકો?
2: વરે ભર માં તે 1500 ના મતલબ આપણ ખુદ ને ઘેરી ભી પાળી શકી, અને બહાર તો તમે લાવીને વેચી દઈએ તે તી એમ કરીને 4000 વેચી દેતા હોય. બરોબરમાં
3: 4000 મુર્ગા વેચી દેતા.
2: હા.
3: તો વરેભરમાં લગભગ તમારે કેટલો ઇન્કમ થઈ જતો હોય?
2: બરોબરમાં 1-1.5 લાખ નો ઇન્કમ થાય છે.
3: 1.5 લાખ?
2: હા.
3: તો પલાયન પર બહાર ભી નહીં જવું પડતો હોય?
2: હા બહાર નહીં જવું પડે, ઘેર ના ઘેર.
3: તો ઘણી અસલ વાત એ તો કિસાન ભાઈઓ, અમારા પ્રવીણજી ઘણી અસલ વાત બતાડી કે 1-1.5 લાખ નો ઇન્કમ થાય જાય, પર એના થોડી દેખરેખ કરવી પડે, અને એમાં તમારા ઘેર નું હાથે હાથે આપડા ખેતીવાડી નું કામ ભી થઈ જતું.
2: હા ખેતીવાડી નું ભી થઈ જાય, કઈ નું બીજું ભી કામ હમાર લે, સબ હમાર લે.
3: હા.
2: તો એના સુબહ શામ મતલબ લોકો કરવું પડે,
3: દેખરેખ સુબહ શામ કરવી
2: પડે, શામ દેખવું મદદ કરવી પડે.
3: અચ્છા અચ્છા. તો ઓર વિશેષ હું એમાં સાવધાની રાખવી પડે?
2: વિશેષ પાણી કી?
3: પાણી
2: ઓર લાઈટ દોનો? યે
3: લાઈટ ઓર પાણી ની સુવિધા એનામાં ભરપૂર રહેવી પડે.
2: હા હા.
3: ઓર એક મનક ને દિનમાં લાગેલું રહેવું પડે હે ને. તો કિસાન ભાઈઓ, પ્રવીણજી બતાડ્યું કે કુકડા પાળવા હારું ઘણી એવી સીઝનો ધ્યાન રાખવો પડે, પર સૌથી પહેલું એમાં વિશેષ પાણી અને એના ખાનપાન પર ધ્યાન દેવી જોઈએ. અને અગર માન લો કે નાના કુકડા ભી લાવતા હોય આધા તમે,
2: અને
3: આધા મોટા ભી હોય, તો નાના મોટા કુકડા ને મતલબ ભેળા કરીને રાખી શકો કે અલગ અલગ રાખો?
2: અલગ અલગ રાખવા પડે.
3: અચ્છા અચ્છા.
2: નાના નાના નું અલગ ફાર્મ અને મોટા નું અલગ ફાર્મ, બે નું અલગ અલગ ફાર્મ હોય.
3: તો પ્રવીણજી એ બતાડો કે કેનો અગર એના ફાર્મ ની અંદર કોઈ કુકડું બીમાર પડી ગયું તો તમે તેની જાણકારી કેમ નીકાળો?
2: તીનાન ફટ જતો બહાર નીકાળીને તેની જાત કરવાની, મતલબ તેના અલગ તો ફેર ટ્રીટમેન્ટ કરવો પડે.
3: ટ્રીટમેન્ટ કરવો પડે.
2: હા.
3: ઓર અગર વો મરી જાય તેની બાદમાં તેને કા નાખવાનો?
2: મરી જાય તેની બાદ અહીં લઈ જવાનું ડોક્ટર કરે.
3: હા.
2: તો તેના ફેર ચીરફાડ કરીને બાજુ કરી દે
3: તો તેનો બીમારી નો કારણ?
2: હા કારણ બતાડ દે કે એ બીમારી છે.
3: અચ્છા અચ્છા. તો ઠીક છે, ઘણી અસલ વાત બતાડી એ પ્રવીણજી તમે. ઓર વરેભરમાં તમે એટલા કુકડા પાળી રહ્યા તો તમને સરકારથી કઈ લાભ મળ્યો?
2: હા સરકારી સમૂહ વાળી ભાઈઓને નિહી કરે છે.
3: હા.
2: તેનાનો ભી લાભ લઈ છે અમુક.
3: અચ્છા અચ્છા. તો એમાં તમને સમૂહ ભી લાભ થાય, તમને જે છે જ્યાદા થી જ્યાદા અગર તમારી કન કુકડા લેવા હારું તમારું માર્કેટ કાં વેચવા જાવ તમે?
2: નહીં આ ઝાબા જિલ્લામાં વેચે જાય,
3: ઘેર બેઠા આવી જાય.
2: ઘેર બેઠા આવી જાય.
3: અચ્છા અચ્છા. તો પૂરી ઉંમર નો જો કડકનાથ કુકડું રહે તેની તેને કેટલા રૂપિયામાંથી વેચાઈ શકે?
2: પૂરી ઉંમરનો કુકડો 800-900 રૂપિયા.
3: 800-900 રૂપિયામાં? તો કિસાન ભાઈઓ, ઘણી અસલ વાત છે કે કડકનાથ કુકડાની કાફી ડિમાન્ડ છે, જેવી રીતે ઝાબવા અને ધાર ખરગોન એના જિલ્લામાં એ અધિકતર પાકે છે, અને એનો વજન મતલબ કેટલા વજનનો કુકડું કેટલા વેચાય છે?
2: યો 1-1.5 કિલો ના બીચ માં આવે એ અમુક મતલબ 500-800 રૂપિયા ના બીચ માં વેચી દે.
3: તો વજન ના હિસાબ થી વેચાય?
2: નહી મતલબ સાઈઝ ના ઉપર, મતલબ એ એટલા મહિના નું છે તો એટલા માં નહાઈ જાય એમ. જેસે 2-2.5 મહિના નું રહે ફેર 300-350 રૂપિયા બી વેચાય એમ. હેમ રે એમ.
3: તો પ્રવીણજી બતાડ કે અમારા જો ગામમાં જો રેડિયો પર જો લોક સાંભળે તો તેના લોકોને તો શું કહેવા માંગે કે એના કેટલા મતલબ શું કરવું જોઈએ આગળ જઈને? મતલબ તેના
2: આગળ જઈને સરકારથી લાભ લો ને કુકડા પાળો ને વેચો.
3: હા. બેનિફિટ લો અગર તમારી કને એના અંડા હે અંડા અંડા ના વ્યવસાય ભી કરતા હોય તમે
2: હા અંડા ભી મુર્ગી નિકાળે ને
3: હા તો અંડા ના તમે અંડા વેચ દો કે કોઈ કેનો લેવા આવે ચૂજા નિકાળવા લઈ જાય તમારી કને
2: ને અંડા ભી વેચે હે હું કને ખાવા વાળા આવે કને ચૂજા ભી નિકાળવા આવે સબ આવે એમ
3: તો કેટલા અંડા કેટલી કિંમત માં વેચાય એક અંડો
2: એક અંડો આપો 20 રૂપિયા નો વેચી
3: અચ્છા અચ્છા હા 20 રૂપિયા માં તમારે આટો ના જાય
2: હા
3: ઓર ચૂજા નિકાળવાળો લઈ જતા હોય
2: હા ચૂજા વાળો ભી 20 રૂપિયા માં લઈ જાય એનો સરકારી ભાવ વધારશે
3: આ પ્રવીણભાઈ ઘણી અસલ વાત બતાડી આપણી કન કડકનાથ કુકડો પાળીને આપો જ્યાદા મોટો થવા પર 1000-1200 રૂપિયામાં વેચાયું છે અને ઘેર બેઠા હી એનો માર્કેટ અર કથી જવાની જરૂરત નહીં પડે અને આપણા હે ઘેર રહી અને આપો ખેતીવાડી નું કામ ભી સંભાળી શકીએ અને જેના અંડા અગર હે તેના અંડા ભી ઘેર બેઠા પોલ્ટ્રી ફાર્મ વાળો આવી લઈ જાય અને જ્યાદા ઉત્પાદન અગર કુકડા નો હોય તો બહાર થી કાફી ડિમાન્ડ છે અને કિસાન ભાઈ તીનાને ડાયરેક્ટ ભી કંપની ના દ્વારા ભી વેચી શકે તમારી કંપની નો કંપની વાળો આજ તક લેવા આવેલો કુકડા
2: મારી કંપની ની પણ મોટા મોટા ફાર્મર રે જેસે હોટલી વાળા રે
3: હા
2: હમકો હપ્તામાં મતલબ 200 નગ લાગી રહેવા ભી આવે
3: અચ્છા અચ્છા પ્રવીણજી એ બતાડો કે આગાડી તમને કોઈ મોટા ફાર્મ બનાવવાની કઈ મનમાં સોચ છે વિચાર
2: હા સોચ છે ને વિચાર છે ને અભી 1 વીઘા નો અભી યોજના આવી છે તેનામાં
3: અચ્છા અચ્છા
2: તેનામાં 35 લાખ રૂપિયા મળે તેનામ સબસિડી ભી મળે
3: અચ્છા અચ્છા અનુદાન
2: હા અનુદાન ભી મળે
3: અનુદાન લગભગ 30-33%
2: હા 35% અનુદાન મળે છે તેથી આપણે ફેર મોટું ફાર્મ ફેર ચાલુ કરવા
3: અચ્છા અચ્છા
2: તેનામાં રે 2000-3000-5000-10000 નગ એવા રાખવાના ફેર
3: તો કિસાન ભાઈઓ પ્રવીણ ભાઈ ની એક છોટા સા ફાર્મ ડલા થા આ કબ ડલા થા પ્રવીણ
2: આપણે ડલા થા 2012-13
3: 2012 और तमने ये बात नो काफी अनुभव था गयो
2: हाँ।
3: और आवाला समय में जो बड़ो फार्म डालो तीना हर तमो प्रक्रिया को बनाओ हो कि कितनी जगह में कितने फार्म
2: पूरी का 1 वीघा जमीन
3: 1 वीघा जमीन
2: हाँ। उसमें हेचरी मशीन भी रहेगी साथ में
3: हेचरी जो सूजा हाँ। निकाला वाली
2: सूजा वाली मशीन भी रहे
3: हाँ। तो ये जो अनुमोदन है जो कौन सी योजना के तहत तमन मिला है
2: ये सरकारी वाला है
3: सरकारी हाँ। मतलब उप पशुपालन योजना में
2: हाँ।
3: डॉक्टर जो आता है वेटनरी वाला तीना कनी जानकारी
2: हाँ।
3: तमन ले दी है
2: हाँ तीना कनी ले दी
3: जी तमन अंदाजो है कि तमन 20-25 इतरो मोटा तमन लोन ले लो तो तमन विश्वास है कि तमन तीना लोन ना माध्यम से अधिक से अधिक कमाई सको और तीना पापा भरी सको
2: हाँ भरी सको ने क्योंकि डिमांड इतनी छे इना ने की बेची सके आप
3: अच्छा अच्छा
1: हाँ હું છે આરજે રાકેશ
4: અને હું છે આરજે કમતા ડામોર
1: તમુ હામળી રાસે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર તો કિસાન ભાઈઓ યા હતા પ્રવીણ મેળાજી ગ્રામ મિંડલના રહેવાવાળા છે અને કડકનાથ મુર્ગી પાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે કિસાન ભાઈઓ 10-12 સાલ દેખી મુર્ગી પાલન કરવા દેખી ઇનુને કડકનાથ મુર્ગી પાળવાનો ઘણો અનુભવ થઈ ગયો છે અને હાવ મોટા ફાર્મની પણ વિચાર કરી રહ્યા છે તો ચાલો કિસાન ભાઈઓ હાવ આપું કાર્યક્રમને આગાડી બઢાવી અને હામળી આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી ભીલ સમુદાયમાં જબ લાડ લાડિયા પૈણે અને તીનમાં જો ગાવે તે મજાનું અસલ ગીત હામળીને પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં જાજોમતી કહેતા હામલતા રેજો ઝાબવાની આવાસ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર

0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને આગળ વધાવી અને હામળી અગસ્ત મહિનામાં આપણા પાલતુ પશુઓમાં ધ્યાન રાખવાવાળી વાતો બધી વાતો બતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો ચાલો કિસાન ભાઈઓ, હામળી કાર્યક્રમ ખેતીવાડી.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને અગસ્ત મહિનામાં ધ્યાન દેવાવાળી વાતો, જો આપણા પશુઓને બારામાં ધ્યાન રાખવો પડે છે અને એના ટાઈમ પર કિસાન ભાઈઓ આપણા પશુઓને મૂપકા ખુરપકા રોગ અને ગળઘોટું એકટંગિયા રોગ ફડક્યા રોગ આદિના ટીકા નહીં લગાડ્યા હોય તો એનાને લગાડી લેવાના. મૂપકા ખુરપકા જો રોગથી જો ગ્રસ્ત પશુઓને અલગ જગા પર અને વાડામાં બાંધીને તાકીતીનો સંક્રમણ બીજા પશુઓમાં નહીં થઈ શકે. અગર આસપાસના પશુઓમાં એ રોગ ફેલી રહ્યો હોય તો આપણા પશુઓને જો હુદો સંપર્કમાં નહીં આવવા દેવાનો, જો તેના પશુઓ તો આપણ અલગ રાખવાનો. મૂપકા ખુરપકા રોગથી જો ગ્રસ્ત ગાયનું દૂધ અને બછડાને બી નહીં પીવા દેવાનું. રોગગ્રસ્ત પશુઓના મૂં ખૂર અને બોવાને છાલોને લાલ દવાનો 1% ઘોળ બનાવીને ધોવાનું. ગળઘોટું અને એકટંગિયા રોગના લક્ષણ દેખાતા હી તુરંત આપણે વેટનરી ડોક્ટર યા પશુ ચિકિત્સાથી હુદો સંપર્ક કરવાનો. બોટુલિઝમની રોકથામ હારું મરેલા પશુઓના અવશેષો જેવી રીતે હાડકાં હે એવા જ્યાં આપણા પશુ મરેલા રહેશે તેનાને આપણું જ્યાં સરવા જાય છે અને તેના હાડકાંને હરકાઈ લેવાના અને ત્યાં હમણે ઘાસમાં સંક્રમણ કરે અને આપણા પશુ તેના સારાને સરવા જાય અને તેને કારણમાંથી હું રોકધામ કરવી જોઈએ અને તેનથી એ બીમારી રોકાઈ જઈ શકે. ભેડ બકરીઓમાં PPR ભેડ ચેચક અને ફડક્યા રોગ થવાની સંભાવના રહેશે અને એના રોગથી વસાડવાના ટીકા બી લગાડી લેવાના. પશુઓને અંતઃપરજીવી અને કૃમિનાશક દવાઈઓ પશુ ચિકિત્સાથી પરામર્શ કરીને સહી માત્રામાં આલવાનીઓ. તો કિસાન સાથીઓ, પશુઓને બાહ્ય પરજીવીથી વસાડવા હારું ઉપયુક્ત દવાઈ પશુ ચિકિત્સકની પરામર્શ અને તેની સલાહ લઈને જરૂર આલવાનીઓ. પશુશાળામાં ફર્શ અને દિવાળીઓ સાફ સુથરા રાખવાનીઓ અને નિર્ગુંડી તુલસી યા લીંબુનો ઘાસનો ગુલદસ્તો પશુશાળામાં લટકાર નાખવાનો, કેમકે એની ગંધ બાહ્ય પરજીવીઓને શેટી રાખે છે અને પશુશાળાને કીટાણુ રહિત કરવા હારું લીમડાનું તેલ આધારિત કીટનાશકનો પ્રયોગ કરવાનો. સુમાહાના મોસમમાં પશુ ઘેરોને હુકેલું રાખવાનું અને મક્ખી રહિત રાખવા હારું નીલગીરીનું થયા લીંબુની ઘાસના તેલનો છિડકાવ કરવાનો. પશુઓને ખનિજ મિશ્રણ 30-50 ગ્રામ પ્રતિદિન આલવાનું અને તેનથી પશુઓની દૂધ ઉત્પાદન અને શારીરિક ક્ષમતા બની રહે અને આપણા ડેરી ફાર્મનો પ્રબંધન રાખવા હારું કિસાન ભાઈઓ સાફ સફાઈ હારું ફાર્મ હારું સાફ સફાઈ ઘણી જરૂરી છે અને ગંદકીમાં કઈ તરહના રોગ પડે છે ત્યાં પશુને બીમાર કરે છે અને પશુઓથી થવાવાળા મુનાફાને બી કમ કરી નાખે છે. રોજાના 2-3 વાર સફાઈ કરવી જોઈએ અને ગોબરને ફાર્મથી હરકાવીને સહી જગા પર તેનાને નાખવું જોઈએ. આહાર 3-4 દિનમાં 1 વાર પૂરા ફાર્મને બ્લીચિંગ પાવડરથી ધોવું જોઈએ. એવું કરવાથી થનેલા અને અન્ય બીમારીઓની થવાની સંભાવના કમ થઈ જાય છે. પશુને હર દિન 1 વાર જરૂર ઊંઘલાવવું જોઈએ. તેનથી તેના શરીર પર લાગેલી ગંદકી અને રોગાણુઓને કમ કરી શકીએ. દૂધ દોહવાના ટાઈમ પર સાવધાની રાખવા હારું કિસાન ભાઈઓ, હા તમને એ વાત બતાડું કે દૂધ દોહવાવાળા જો વ્યક્તિ હે તેના હાથ અસલી તરીથી સાબુનથી ધોયેલા રહેવા જોઈએ અને તેના ચીતરા બી બિલકુલ સાફ રહેવા જોઈએ. દોહવાવાળા જો વ્યક્તિના નોખ અસલી તરતા કાપેલા રહેવા જોઈએ અને દોહવાથી પહેલું અને બાદમાં થનોને અસલી તરથી ધોઈ લેવા જોઈએ. ઉંગળવાના હાબુથી બોબાને બી ધોઈ દેવા જોઈએ. અને એ તો આજકાલ બજારમાં બોબા ધોવા હારું કઈ એવા ઉત્પાદ બી મળે છે. બોબાને ધોવાની બાદમાં તીહુને સાફ સિત્રાથી સાફ કરી દેવા જોઈએ અને અસલી તર હુકાડી કરીને દૂધ ધોવાનું કામ ચાલુ રાખવું જોઈએ. સ્વચ્છ હવા અને રોશની. તો કિસાન સાથીઓ, ફાર્મમાં સ્વચ્છ હવા અને રોશનીનો પ્રબંધ ઘણો જરૂરી છે અને એની વાતનો ધ્યાન રાખવાનો કે હુદી ધૂપ પશુના શરીર પર નહીં પડવી જોઈએ. તેથી પશુને જ્યાદા ગરમી લાગી શકે અને પશુ તણાવમાં આવી જાય છે. તો કિસાન સાથીઓ, એના સંદર્ભમાં એવું ધ્યાન રાખવું જોઈએ કે દુધારૂ પશુને રોજાના 16 થી 18 ઘંટોની રોશનીની બી જરૂરત પડે છે. એની બાદમાં 6 થી 8 ઘંટા ઇંદારામાં બી રાખવું જોઈએ. અને ગર્ભકાળના આખરી 2 મહિનામાં પશુને 14 થી 15 ઘંટા તક ઇંદારામાં રાખવું જોઈએ. ગરમીના દનોમાં પંખાની વ્યવસ્થા કરવી જોઈએ અને એની સાથે 9 વાગ્યાથી સાંજનો 7 વાગે તક હર રોજ 2 ઘંટામાં પશુઓને પાણીથી ભેગાડ દેવું જોઈએ. ફાર્મથી ગંદકી અને ધુવાળું, પ્રદૂષિત હવા આદિથી દૂર રાખવું જોઈએ. પશુઓને આરામ. તો કિસાન સાથીઓ, ઇન્સાનોને તરફ પશુઓને ભી આરામ કરવાનું અસર લાગે છે. અગર સહી તરહથી પ્રબંધન હોય તો પશુ 15 થી 16 ઘંટા બેહવાનું પસંદ કરે છે. પશુ જેટલો આરામ કરે અને તેટલો હિત તેનો સ્વાસ્થ્ય ઉત્પાદન બહેતર રહે. એના હારું કુછ આપણે દેખવું પડે છે કિસાન સાથીઓ, તે આરામદાયક ફર્શની વ્યવસ્થા લેવી જોઈએ અને કાચી મીઠી અને રેત મેળવીને એવો ફર્શ તૈયાર કરવો જોઈએ. સૌથી બહેતર એ છે કે પશુને વાડાને અંદર બાંધી કરીને રાખવો જોઈએ. તેથી તેઓની મરજી તો તેઓ ઘૂમી ફરી શકે. અગર એ સંભવ નહીં હોય તો કમથી કમ એની દોયડીને લાંબુ રાખવું જોઈએ. દોયડીને કહીન કદી બી નહીં બાંધવી જોઈએ અને એક પશુને એટલી જગા જરૂર રહેવી જોઈએ. તેથી તેઓ ઉઠવા બેહવામાં તેઓને કોઈ પરેશાની નહીં રહેવી જોઈએ. અને બીજી વાત કિસાન ભાઈઓ, અગર આપણા પશુ વાવાના ટાઈમ પર તેઓની શું દેખભાળ કરે, તો તેની દેખભાળ કરવા હારું બછડાના જન્મ એક તણાવપૂર્ણ સ્થિતિ છે અને તેઓનો સહી પ્રબંધન માં અને બછડાના સ્વાસ્થ્ય હારું અને સહી ઉત્પાદન હારું કાફી જરૂરી છે. એની અવસ્થામાં આપણને કઈ એવી વાતનું ધ્યાન રાખવું પડે છે, જેવી રીતે વાવાથી 3 હપ્તા પહેલું ગાયને યા ભેંસને યા આપણા વાવાળા પશુને અલગ રાખવું જોઈએ. અને અન્ય પશુઓથી અલગ રાખવાથી તેનાને ના તો કઈની પ્રકારની ચોટ અને લડાઈ ઝઘડો થવાની સંભાવના બી કમ રહે અને પશુ સુરક્ષિત રહેશે. વાવાથી 15 દિન પહેલું દાણાની માત્રા ધીરે ધીરે બઢાવી જોઈએ. વાવાથી 15 થી 20 દિન પહેલું પશુઓને 50 થી 100 ગ્રામ મિનરલ આલવું ચાલુ કરી દેવાનું, તાકી પશુમાં થવાવાળા પોષણની કમીને રોકી જઈ શકે, ઉત્પાદન ક્ષમતાને બી બઢાવી જઈ શકે. પીવાનું સાફ પાણી 24 ઘંટા ઉપલબ્ધ રહેવું જોઈએ. અગર જરૂરત નહીં હોય તો બચડાના જન્મની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કદી બી નહીં કરવો જોઈએ. બચડાના જન્મના 4 થી 8 ઘંટામાં ઓર બહાર આવી જાય છે. અગર એવું નહીં થાય તો 10 થી 12 ઘંટાની બાદમાં એનાને પ્રશિક્ષિત પશુ ચિકિત્સક યા વેટનરીના કંઈના કર્મચારીના માધ્યમથી એનાને કરાવવો જોઈએ. વાવાની બાદમાં પશુઓને કુનકુનો પાણી આલવું જોઈએ, તેથી એનો પાચન સહી રહેશે. વાવાની બાદમાં પશુઓને ગોળની હાથે ચોકર મિલાવીને આલવું જોઈએ, તેથી પશુઓને ઉર્જા મળશે. એના ટાઈમ પર પશુઓને શરીર પર કાફી ગંદકી રહેશે. એના હારું પશુઓને જીવાણુનાશક દવાઈઓ મળેલી સાફ અને કુનકુના પાણીથી અસલી તરથી ઉંગળાવીને સાફ સિત્રાથી નોસી દેવું જોઈએ. ઉંગળાવાની બાદમાં પશુના શરીર પર મખોડા મારવાની દવાઈનો છિડકાવ કરવો જોઈએ. તેનથી મખોડા અને અન્ય કીટ તે ઉપર નહીં વહી શકે અને સંક્રમણ અને કઈ બીમારીઓનો કારણ બની જાય છે. તેનથી તો કિસાન સાથીઓ, પહેલો 4-5 દિનો તક રોજાના 3 વારી પશુને ઉંગળાવવું જોઈએ. એની વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂરું દૂધ હંમેશા નહીં નીકાળવું જોઈએ, નહીં તે દુગ્ધ જવર મિલ્ક ફીવર થવાની સંભાવના પશુમાં બળી જાય છે. પશુથી સાલતા આવેલા મિનરલ મિક્સરને જારી રાખવો જોઈએ અને એના હિસાબથી પશુને રોજ આલવું જોઈએ. મિનરલ મિક્સર પ્રકારના પોષક તત્વોને શરીરમાંથી કમીને પૂરો કરવામાં સહાયતા કરે છે. વાવાની બાદમાં ભિન્ન કારણોમાં તેનથી પશુની પાચન ક્ષમતા પર અસર પડે છે. એના એક પ્રમુખ કારણ રૂમેનમાં થવાવાળા બદલાવ છે અને એનાને ઠીક કરવાનો એક સરળ ઉપાય રૂમેન રૂમીસેલ બોનસનો પ્રયોગ કરી શકીએ. પાકિસ્તાન સાથીઓ, બીજી વાત એ કે ભારતીય ડેરી ફાર્મમાં પેટની કૃમિ એક આમ સમસ્યા પશુઓમાં રહેશે અને પેટમાં 3 પ્રકારના કૃમિ રહેશે, ગોળ કૃમિ, ફીતા કૃમિ અને યકૃત રૂમેન કૃમિ ફ્લુક. પાકિસ્તાન સાથીઓ, કૃમિ ખાલી ગાયનો આહાર ખાઈ જાય છે અને કુછ તો પશુઓનું ખૂન બી પી જાય છે. તેનથી પશુઓમાં પોષણની સમસ્યા અને પશુ કમજોર થઈ જાય છે. તેનથી વસાડવા હારું 3 મહિના પર સાલમાં 4 વારી પશુઓને કીડા મારવાની દવા પીવાડવી જોઈએ. તો કિસાન સાથીઓ, ગોળકૃમિથી વસાવ, તો ગોળકૃમિથી વસાવ ગાયને 300-350 કિલો વજનવાળી ગાયને સાલમાં 2 વારી ફેનબેન્ડાઝોલ ગોળી અને 1 ગોળી સુમાહા ઋતુમાં, જો વર્ષા ઋતુમાં 1 ગોળી અને શરદીઓથી પહેલી આલવી જોઈએ. અને ફીતા કૃમિ અને ફ્લુકથી વસાડવા હારું કિસાન ભાઈઓ, શંકર ગાય જેનો વજન 300-350 કિલો વજનવાળી ગાય અગર હોય તો તેના 1 ગોળી ફ્લુકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી અને વર્ષા ઋતુથી પહેલી અને શરદીઓમાં આલવી જોઈએ. ફ્લુકથી વસાવ, કિસાન સાથીઓ, શંકર ગાય અને ભેંસ જેનો વજન 300-350 કિલો વજન તકની હોય તો તેનાને 18-20 મિલી ફ્લુકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી વર્ષા ઋતુ પહેલું શરદીઓમાં આલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાઉ એમ્પાવર પશુ આહારની સારણી. તો કિસાન સાથીઓ, જો દૂધ આલે છે તેની ગાયોને હું એક બારીકીથી બતાવવા જાઉં કે લીલો સારો, જો 5 લીટર તક ગાય જો દૂધ આલે છે તેના હારું 10 કિલો અને 10 લીટર દૂધ આલે તેના 20 કિલો અને 15 લીટર દૂધ આલે તેના 30

0: કિલો અને 20 લિટર દૂધ આલે તિનન 35 કિલો યો લીલો સારો આલવો જોઈએ અને હુકેલો સારો 5 લિટર દૂધ આલે તિનન 8 કિલો અને 10 લિટર દૂધ આલે તિનન 7 કિલો અને 15 લિટર દૂધ આલે તિનન 5 કિલો અને 20 લિટર દૂધ આલે તિનન ભી 5 કિલો હુકેલો સારો આલવો જોઈએ દાણા તો કિસાન સાથે દાણા 5 લિટર દૂધ આલે તિની ગાયને 3 કિલો અને 10 લિટર દૂધ આલે તિની ગાયને 7 કિલો અને 15 લિટર દૂધ આલે તિની ગાયને 5 કિલો અને 20 લિટર વાળીને બી 5 કિલો દાણા આલવા જોઈએ બીજી વાત કિસાન ભાઈઓ મિનરલ મિક્સર જો કે 5 લિટર દૂધ આલે તિનાને 50 ગ્રામ અને 10 લિટર દૂધ આલે તિનાને 50 ગ્રામ અને 15 લિટર દૂધ આલે તિનાને 100 ગ્રામ અને 150 લિટર તક દૂધ આલે તિનાને 20 લિટર દૂધ આલે તિનાને 150 ગ્રામ મિનરલ મિક્સર આલવો જોઈએ તો કિસાન સાથીઓ મેં હમણે તમને ઇના મહિનામાં પશુઓને થાવળ રોગ અને તીહુના વાટાના બારામાં જાણકારી આપી અને પશુઓને કેવી જગા રાખવી જોઈએ તાકી પશુ સુરક્ષિત કિસાનને ફાયદો આલતી રહે તો કિસાન સાથીઓ એવી ખેતીવાડીની અને અસલ અસલ વાતો સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ તો કિસાન સાથીઓ હાવ આરજે કમતા ડામોરને ઇજાત આલજો અને સાંભળવાળા હગલા કિસાન ભાઈઓને નમસ્કાર
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર તો સાલો કિસાન ભાઈઓ યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી કડકનાથ મુરગી પાલનની વાતો બધી વાતો આપણ વતાડીઓ મારા સહયોગી ભાઈ કમતા ડામોર અને ગ્રામ મિંડલના એક એવા કિસાન પ્રવીણભાઈ ત્યાં 12 સાલ દેખી કડકનાથ મુરગી પાલનની ખેતી કરી રહ્યા છે અને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડીની બીજી કડીમાં આપણી વાત સાંભળી અગસ્ત મહિનામાં પશુઓમાં થાવાવાળા રોગ જેસે ઇનુની ધ્યાન રાખવાની વાતો એના કાર્યક્રમમાં આપી સાંભળ્યો તો કિસાન ભાઈઓ હું રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે તો કિસાન ભાઈઓ આ સારું બસે એટલી વાત કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત પણ તમે જાજો મતી કઈ થા હામલતા રહેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર નમસ્કાર કિસાન ભાઈઓ સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે અને કિસાન ભાઈઓ હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે તો કિસાન ભાઈઓ આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપો ફેર વાતો સાંભળવાના છે સોયાબીનની ખેતીના બારામાં અને મિશ્રિત ખેતી એટલે એક ખેતરમાં બે પ્રકારની ફસલ કરવાની વાતો અને હાથે હાથ ઉન્નત ઉત્પાદન તકનીકી દેખી મક્કીની ખેતી કેવી રીતે કરે એ વાતો પણ આજના કાર્યક્રમમાં આપો સાંભળવાના છે અને હાથે હાથ એક એવા કિસાન ભાઈ હકરુભાઈની વાતો પણ સાંભળવાના છે ત્યાં સોયાબીનની ખેતી ઘણા સમય દેખી કરી રહ્યા છે અને તીનુને સોયાબીનની ખેતી કરવાનો ઘણો અસલ અનુભવ પણ છે તો ચાલો કિસાન ભાઈઓ હા વાર નીકળી અને સાંભળી કાર્યક્રમ ખેતીવાડીમાં મિશ્રિત ખેતી અને સોયાબીનની અસલ અસલ જાણકારી
0: તો કિસાન સાથીઓ ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીન અને મક્કાની મિશ્રિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે તો કિસાન સાથીઓ સૌથી પહેલી વાત કરી જાય તો સોયાબીનના બારામાં અગર દેખી જાય તો સોયાબીનની વાત કરવા હારું આજ અમારી કન એક સફળ કિસાન છે જો કે હકરુભાઈ
3: દીતા ડામોર ગાંવ મોહનપુરા વિકાસખંડ ઝાબુઆ અને જિલ્લા ઝાબુઆના સફળ કિસાન છે. તો કિસાન સાથીઓ હકરુભાઈ થી વાત કરીએ. નમસ્કાર હકરુભાઈ.
4: નમસ્કાર. નમસ્કાર.
3: તો હકરુભાઈ એ બતાડ કી તમે હાની ખેતી કરી મેલી?
4: સોયાબીન.
3: સોયાબીન ની મક્કા અને સોયાબીન ભેળી.
4: ભેળી.
3: તો હકરુભાઈ એ બતાડ કી સોયાબીન ની ખેતી તે કેતરા વિગામાં કરી મેલી અને ત્યાં તીનથી તું કેતરા દનમાં તેની ખેડાઈ કરી અને તેના બારામાં બારીકીથી વાત બતાડ. તો કેતરા વિગામ કરી મેલી?
4: મેં સોયાબીન તો 2 વીઘામ કરી મેલી.
3: અચ્છા.
4: તો ઉનાળામાં ગરમીની ટાઈમમાં 3 વારી ખેડ લગાડવી પડે. હમ. 1 વારી વખર લગાડવો પડે, વખર હાકવો પડે. હમ. તેને બાદ ફેર આપણને શ્યાર ટેટકર ખાત ડાલનો પડે, ગોબરિયા ખાત.
3: ગોબરિયા ખાતર. હા.
4: હમ. ગોબરિયા ખાત નાખ દેજો એને બાદ પાણીનો સમય આવી ગયો.
3: અચ્છા.
4: તો પાણી ની વરસાદ ની ગીરે તીન પેલખો લગભગ 15-20 બોરી ખાદ ડાલને કયા
3: રખોડ્યા. તો હકરુભાઈ બતાડ કી વાત એ દેખી જાય કે આપણે જો રખોડ્યા ખાતર થી કિસાનભાઈ ઘણા કામ વાપરી રહ્યા તો રખોડ્યા ખાતર થી શું લાભ થાય?
4: રખોડ્યા ખાતર થી એમ લાભ થાય કે જમીન ફોહી રહે. ઓર નુકસાન નહીં દે. જમીન પકડ માની હતી.
3: અચ્છા અચ્છા. હા. મતલબ હાર્ડ જમીન થાય જાય, કકડી થાય જાય.
4: કકડી થાય જાય.
3: તો
4: રખોડ્યાથી હાર્ડ જમીન નહીં થાય,
3: ફોહી થઈ જાય.
4: ફોહી થઈ જાય.
3: અચ્છા. હા. તો ફોહી થવાથી શું થાય? કે જો
4: ફોહી થવાથી આપણો પેડ પોદો છૂટો રહે ઓર ઉશેરમાં બરાબર રહે.
3: અચ્છા અચ્છા.
4: હા. કેમ કે પકડમાં નહીં આવે,
3: જાદા જેડે ઘાલીને તેઓ મોટો થાય.
4: મોટો થાય
3: અને આપણી ફસલ ભી જ્યાદા આવે.
4: ફસલ ભી જ્યાદા આવે.
3: તો કિસાન સાથીઓ હકરુભાઈ કીનું કે કહેવું છે કે એ હોય ઉનાળામાં ખેડાઈ કરી અને ખેડાઈ કર્યા બાદમાં તે હોય રખોડિયા ખાતર નાખ્યું. રખોડિયા ખાતર નાખવાથી તે હોને જ્યાદા ઉત્પાદન આવે. તો હકરુભાઈ એ બતાડ કે ગોબરનું ખાતર કઈને ટાઈમ પર નાખવાનું?
4: ગોબરનું ખાતર લગભગ નાખવાનું આપણે આખા તીજ ની ટાઈમ પર.
3: આખા તીજ મતલબ ઉનાળા?
4: ઉનાળામાં.
3: હા.
4: ઉનાળામાં 1 વારી ખેડાઈ દે દે. इसके बाद खातर नाख दो.
3: अच्छा अच्छा.
4: गोबरियो खातर.
3: हम्म.
4: और फिर खेड़ाई दो.
3: हम्म.
4: और तीन बाद वखर हाकी दो.
3: हम्म.
4: तो गोबरियो खाद से ने पूरो मिक्स थाई जाए.
3: हम्म.
4: और मिक्स थावा बाद हूं कई नो कीड़ी कंजर से कई नी उद्दी से वो मतलब कीटाणु सब साफ थाई जाए.
3: साफ थाई जाए
4: तो फसल ने कोई नुकसान नहीं दे.
3: हम्म. अगर मान लो आप उनाला में गहरी खेड़ाई कर नाखी थे तीन मा જો કીટાણુ છે કઈ પ્રકારના જીવ જંતુ મરી જાય બાદમાં સુમાન ટાઈમ પર તેમાં શું લાભ થાય?
4: તેમાં આપણને એટલો લાભ થાય કે દવા જ્યાદા ઉપયોગ નહીં કરવી પડે.
3: જ્યાદા દવા નહીં છેડકવી પડે.
4: નહીં છેડકવી પડે. 1-2 વાર બસ. હમ. કે આજ 3 વાર 4 વાર કઈ ન હું કે મેં 5 વાર નાખી. નહીં નહીં. એમાં ફેર નુકસાન થઈ જાય.
3: અચ્છા અચ્છા.
4: હા. જ્યાદા દવા છેડકવાથી નુકસાન થઈ જાય.
3: નુકસાન થાય તો લાગત જ્યાદા લાગી જાય.
4: હા. જ્યાદા લાગત લાગી જાય તો 1-2 વાર
3: નાખો
4: ને તો સોયાબીન પક જાતા.
3: પક જાતા. તો હકરુભાઈ બતાડ કે ઇનમાં 3 સાલમાં કેટલા સાલમાં એક વાર ગહેરી જુતાઈ ભી કરવી પડે?
4: 3 સાલમાં.
3: તો તીન થી શું લાભ થાય?
4: તીન થી જમીન તૂટી જાય.
3: હમ.
4: ઓર ગહેરાઈ મે મતલબ જમીન ભી થોડીક 2 સાલ તક તો આપણને ઘાસ ભી જ્યાદા નહીં હોગા.
3: હમ.
4: નીંદવામાં થોડોક ફાયદો પડે.
3: અચ્છા અચ્છા.
4: ઓર જમીન ભી પોષી રહે.
3: હમ.
4: और पेड़ भी अच्छा जमता है.
3: तो
4: फल ज्यादा दे.
3: फल ज्यादा दे. अच्छा हकरु भाई ये बता कि फसल और बाद में किसान भाई ने जो तुम्हें आप ये फसल हो रही हो तो तीन में सोयाबीन नु बी घेर नु आणियो के बाजार में तो आणियो?
4: वो तो बी पसाड़ी से.
3: अच्छा अच्छा.
4: આપણ મન પરસણ પડે તો થોડોક છોટા છોટા દાણા હોય ઘેરના તો નહીં ઓરવાનો નુકસાન થઈ જાય. કદી અસર લાવીને ઓરવું હોય બજારથી લઈ આવો. તો બજારથી લાવો તો મતલબ આપણને પૈસા લાગે ને ઘેર થયું ઘેરનું બી હોય.
3: હા હા. તો કિસાનભાઈ ને ખર્ચો કમ લાગે.
4: કિસાનભાઈ ને ખર્ચો કમ લાગે કેમ કે બી ના પૈસા વસી.
3: પૈસા વસી. તો કિસાનભાઈઓ હકરુભાઈ ને કેવું છે કે કિસાન ભાઈઓને આપો કિસાન છે તો કિસાન બી કોઈ બજારમાં નહીં બની રહ્યું. તેની હારું કિસાન ભાઈને બી હારું અલગથી સાલનો મારીને તેનું અવેરી મેળવું જોઈએ.
4: અવેરી મેળવું જોઈએ
3: તાકી કિસાન ભાઈ જ્યાદા તેના ફાયદો મળી શકે.
4: જ્યાદા ફાયદો.
3: હા. તો હકરુભાઈએ બતાડ કે જો આપું એ તો થાય કે આપણી બીની વાત એની વાતમાં એ બતાડ કે તું જૈસે આપું ખેતર ખેડી રહ્યા તો તેના પાટલા કેતરે કેતરે સેટી રહેવા જોઈએ
4: પાટલો લગભગ ડેઢ વો સોયાબીન કા તો એક ફીટ
3: એક ફીટ નો રહેવા જોઈએ
4: હા
3: અચ્છા અચ્છા
4: તો કપાસ બહુ
3: હા
4: તો કપાસમાં લગભગ તીન ફીટ નો પાટલો છે
3: તો આપણને મક્કી ને અને સોયાબીન વરી મળ્યું તે મક્કી ના ઓળિયા કાઢી મળ્યા ને તમે
4: ઓળિયા કાઢી
3: તે કેતરા સહાડા સોયાબીન ના તેની બાદ માં કેતરા મક્કી ના
4: ચાર સહાડા સોયાબીન ના ઓર એક મક્કી ના
3: અચ્છા અચ્છા તો તીન થી આપણને કિસાન ભાઈ ને જૈસે સોયાબીન નાનું રહેતું હોય તો તેમાં શું લાભ થાય મક્કી જે નીકળી જાય તેની બાદમાં કઈ
4: તેમાં મતલબ એમ થાય મક્કી નો સાહડો જો છે ને દોડી બી મજબૂત રહે
3: અચ્છા અચ્છા
4: દોડી મતલબ કેતરી બી હવા આવે પડવા ની માંગ
3: અચ્છા
4: તો મક્કી ને નુકસાન થાય ઓર સોયાબીન
3: સોયાબીન નુકસાન નહીં થાય તો બે ફાયદો છે
4: દો ફસલ એક સરી ગયા
3: અચ્છા અચ્છા તો એની બાદમાં આપણે વાત કરીએ કે હકરુભાઈ કે આપણ નિંદાઈ ગોડાઈની વાત કરીએ અગર નિંદાઈ ગોડાઈની વાત કરીએ તો નિંદાઈ ગોડાઈ હારું કી કામ કરવું જોઈએ
4: નિંદાઈ ગોડાઈ હારું તો એક મહિના અંદર અંદર નિંદી ગોડે સાફ સફાઈ કરી દેવાનું અનાજ
3: અચ્છા અચ્છા અગર કિસાન ભાઈ ઘણા ખરા કિસાન ભાઈ બજાર ની દવા લાવીને બી છાંટી રહ્યા છે તો
4: બજાર ની દવા લાવવાથી તો થોડોક નુકસાન બી છે જમીન માતા ને
3: અચ્છા અચ્છા
4: મારે એટલા સાલ થાય કે હું ફસલ કરી રહ્યો છે હું બી નાનો કિસાન છે બડા કિસાન નહીં પણ આજ તક મેં સારા ની દવા જમીન પર આજ તક ટપકું નહીં પડવા દીધું ઓર ઘણા લોક લાવીને સાટી રહ્યા છે પણ તેમાં થોડીક ફસલ વગડવા જાય છે કમલાઈ જાય ફેર પાછું તાકાત ધરે તેની દવા લાવીને છીટકારો મારવો પડે તો પાછી તાકાત ધરે ઓર આપણું દાડક્યા લઈ લઈએ ને દાડક્યામાં છે
3: મોંઘું પડી જાય
4: હા મોંઘું પડી જાય
3: તો મતલબ ફસલ ના ઉત્પાદન ને લાગત કરતા આપણે નિંદાઈ ગોડાઈ માં ખર્ચો જ્યાદા થાય જાય
4: ખર્ચો જ્યાદા થાય જાય
3: હા તો હકરુભાઈ એક વાત એ બી છે કે અગર તમે એ બી વાત કહેતી કે અગર આપણે સારું કામ કરવું હોય તો ઉનાળાની ખેડ બી કાફી જ્યાદા માર લેવી
4: કાફી બિલકુલ ઉનાળામાં ખેડ માર લો તો સારો નહીં થાય
3: સારો નહીં થાય
4: નહીં થાય
3: તો કિસાન ભાઈઓ મહેંગી દવા લાવવાને બજાય આપણે ઉનાળાની ખેડ જ્યાદા માર દો
4: માર દો
3: તો થોડું ઘણું સારું હશે તે નિંદણમાં
4: સાફ થાય
3: સાફ થઈ જાય
4: સાફ થઈ જાય
3: જ્યાદા
4: પૈસા નહીં લાગે આપણું નિંદાઈ ગોડાઈના
3: તો હકરુભાઈએ બતાડ કે આપણે હાવ ઇનમાં જો સુમાહામાં માન લો કે હમણે તો સુમાહાની ખેતીમાં સોયાબીન અને મક્કા કરી મેલી પર માન લો અગર કોરડ રીગી તો કિસાન ભાઈ ને શું કરવું જોઈએ
4: અગર કોરડ રીગી
3: જેના કિસાન ભાઈ કન પાણીની વ્યવસ્થા
4: જેના કન પાણીની વ્યવસ્થા હોય તો પાણી વાળું ફેર દે અગર ની વ્યવસ્થા હોય તીન બેચારા નુકસાન છે જ છે
3: હા વો તો ફેર ઠીક હે પર અધિકતર એમ દેખી જાય કે આપું ઘણા વાર એમ છે કે અગર જ્યાદા પાણી પડી જાય તો શું કરવું જોઈએ
4: ज्यादा पानी पड़ी जाए तो ओवणो निकाल दो उसको पानी का निकास कर दो डोबणा माथी तो पानी खिसाई जाए तो अनाज ने नुकसान नहीं था
3: नुकसान नहीं था
4: नहीं था
3: तो इन्हीं बाद में अगर देखी जाए तो घनी कई नहीं अभी हमने कई सोयाबीन में कई कई बीमारी अभी आवे से तो बीमारी नो की कम इलाज करो
4: बीमारी नो इलाज है दवा लावीन छिटकार दो
3: दवा छिटकावानी
4: दवा छिटकार दो कहीं पापड़ी ने कोर दे पायड़ा ना नुकसान आवी जाए एक बार એક વાર દવા નો છિટકારો મારતો તો
3: સાફ થઈ જાય
4: સાફ થઈ જાય
3: તો હમણે આપણે સોયાબીન માં કઈ બીમારી દેખાઈ રહી હલકી પાતળી કઈ કીડ હે
4: હા કીડ હે હલકી પાતળી પણ વરસાદ કે ટાઈમ માં હે
3: હા
4: વરસાદ માં જીવ જંતર મરતા નહી તો થોડોક તડકો નકળો એક વાર સાટ દો તો
3: સાફ થઈ જાય તો મતલબ કહેવાનો મતલબ એ કે પાણી પડતો તેના ટાઈમ પર આપણે દવાની સાટવી થોડો હલકો તડકામાં સાટવી
4: તડકામાં સાટ
3: તો જો કીડ હે તે બી મરી જાય
4: તે બી મરી જાય
3: અને મક્કામાં બી કીડ હોય તે બી સાફ થઈ જાય
4: સાફ થઈ જાય
3: તો વાત દેખી જાય તો અગર આપણી મિશ્રિત ખેતી કરી મેલી તો એની હાથે હાથે આપણે કંઈક મક્કી બી છે તો મક્કીમાં હમણે મુવો હોય તો મુવા હારું કેમ કરવું જોઈએ કિસાનભાઈને
4: મુવા હારું તે મનાકોટા
3: મોનોકોટા
4: મોનોકોટા
3: મોનોકોટા
4: એક વારી છિટકારો માર દે મુવાનો નામ નહીં રહે
3: નામ નહીં રહે
4: ખતમ
3: તો એ મોનોકોટો એક ઢોલકામાં કેતરા નાખવી જોઈએ
4: એક ઢોલકામાં એક ઢકન
3: એક ઢકન
4: એક ઢકન
3: 50 ml નું
4: 50 ml એક ઢકન માં લગભગ કમ સે કમ આધો વીગો પૂગી જાય
3: આધો વીગો પૂગી જાય હા તો એની तो हकरू भाई ये बताड़ कि मान लो कि हमने सोया

0: પૂરો નુકસાન હોય,
1: નુકસાન થાય છે.
0: નુકસાન
1: આપણું એવું કેવું છે કિસાન ભાઈઓ, કે હકરુભાઈ નું એ કેવું છે કે સોયાબીન ઝેર પાકવાની અવસ્થા થાય છે અને સોયાબીન પાકવા માંડી જાય તો એવા ટાઈમ પર કિસાન ભાઈ ને પહેલાથી વરસાદી ની વ્યવસ્થા કરી દેવી જોઈએ. અને વરસાદની વ્યવસ્થા એની હારે કરવી કે આપણી સાલભરની ફસલ રહે તેને બડી મહેનતથી આપણી ફસલ લગાડી અને તેની ફસલને એક પાણી આવે તેનમાં ત્યાં ખતમ થાય જાય.
0: ખતમ થઈ જાય.
1: અચ્છા અચ્છા.
0: જ્યાદાથી જ્યાદા
1: કિસાન ભાઈઓને જ્યાદા થી જ્યાદા અગર ઉપજ લે તો શું કરવું જોઈએ કિસાનને?
0: કિસાનને ગોભી, ગોભી ઓર મિર્ચી,
1: મતલબ સોયાબીન નીકળ્યા બાદમાં. હા હકરુભાઈ એ બતાડ કે અગર સોયાબીનની ખેતી અગર કિસાન કરે તો માળવામાં પાકે એવી કરવા હારું, મતલબ તીહની જમીન આપણી જમીનમાં બી આપણે જ્યાદા થી જ્યાદા પકડી શકીએ તેને હારું કિસાનને શું કરવું જોઈએ?
0: તેને હારું ખાતરનો ઉપયોગ વધારે કરવો જોઈએ.
1: અચ્છા,
0: ગોબરિયા ખાતર,
1: ગોબરિયા ખાતરનો.
0: હા,
1: અને
0: કિસાન બરોબર બી આપો માળવાને જમીન બરોબર આપો પકડી
1: પકડી શકીએ.
0: પકડી
1: શકીએ. અચ્છા અચ્છા. તો આપણને એનમાં મતલબ સોયાબીનની ફસલમાં અગર બીમારી આવતી હોય તો આપણું દેશી દવાઈઓનો ઉપયોગ કરીએ તો કઈ ને કઈ ને બનાવી શકીએ? કે
0: દેશી દવાનો ઉપયોગ બનાવવો હોય તો ઓહળાની જેડી, ઓહળાનો સાલ ઓર લીમડાના પત્તા, ઉસકો તાજો કૂસી લો, કૂસીને એક દો ઘંટો ઉસકા કઈ તપેલા હપેલા માં ગાળ લો. તો પેલા આમ ગાળ લેદો, એને બાદ ફેર તમે છિટકારો માર દો, એક જીવ જંતર ખેતી
1: નહીં આવે. અને તીન થી પાકેલું ધાન ભી મતલબ
0: કઈ નુકસાન નહીં થાય, કોઈ નુકસાન નહીં.
1: બજાર થી લાવીને આપું સાટી એમાં શું નુકસાન?
0: એમાં નુકસાન છે.
1: શું નુકસાન થાય
0: એમાં? બજાર થી લાવી એક પૈસા બી આપડા ખોટા જાય.
1: એક તો પૈસા આપડા વગર
0: પૈસા જાય રહ્યા ને,
1: બરાબર.
0: હા, એક તો પૈસા બી જાય રહ્યા, ઓર ફેર તેને બાદ આપણને અગર જીવ જંતર કદી મર્યું મર્યું નહીં મર્યું તો તેમાં બી નુકસાન છે.
1: અચ્છા અચ્છા.
0: હા,
1: નહીં મળે દવાઈ પર કોઈ ભરોસો નહીં.
0: દવાઈ પર કોઈ ભરોસો નહીં. ડેટ સુકીને આપણને દવા મળી ગઈ,
1: એક્સપાયરી ડેટ વાળી દવા બી વેચી દે. હા, તે તેની કામ કરે,
0: તે નહીં કામ કરે.
1: અચ્છા,
0: એમાં આપણો નુકસાન છે.
1: તો આપણે માન લો બજાર થી દવા લેવા જાય રહ્યા તો આપણ હાની કઈ ની કઈ ની ચીજ ને આપણે ધ્યાન રાખવી જોઈએ?
0: આપણ પછી એક ડેટ દેખવી,
1: ડેટ દેખવી
0: કઈ ની ડેટ ની છે.
1: હા,
0: જીવ જંતર મર્યો કે નહીં મર્યો.
1: હા,
0: એ જરૂરી ધ્યાન દેવું.
1: અને એક તીહની કેટલી માત્રામાં નાખું,
0: કેટલી માત્રામાં નાખું તે બી ધ્યાન દેવી. જ્યાદા માત્રામાં નખાઈ ગયું ફેર બી નુકસાન, કમ માં નખાઈ ગયું તો બી નુકસાન. માપસર નાખવી પડે,
1: માપસર નાખવી. તો અકરુભાઈ એ બતાડ કે ઘણા ખરા કિસાન ભાઈ આપણા એમ કરે કે જેસે ટંકીમાં પહેલી દવા સાટેલી રહે તે અલગ પ્રકારની રહે, અને તેની ટંકી ને ધોવે ની તેના બારામાં કઈ કહેવા માંગે?
0: નુકસાન થાય ને,
1: તીનથી શું નુકસાન થાય?
0: તીનથી નુકસાન થાય, ધાન બળી જાય. કેમ કે ઉસકે કીટાણુ મરે ને,
1: મરે બીજી દવાના,
0: બીજી દવાનું કીટાણુ રહે. આપું બીજી દવા તેને ટંકી માં ઘોળ દઈએ તો તેમાં નુકસાન થાય,
1: તે અબડાઈ જાય, મતલબ ફટી જાય,
0: ફટી જાય.
1: દવા બી કામ નહીં કરે,
0: દવા કામ નહીં કરે. અનાજ ને કઈ ના પાયડા બાળ દે.
1: અને ઘણી એટલી વાત છે, એ તે વાત બતાડી એની બાદમાં પિંચભાઈ એ હકરુભાઈ એક વાત એ છે કે કિસાન ભાઈ ને શું શું ધ્યાન રાખવી જોઈએ દવા છાંટતા વખત? જેવી રીતે મોં પર પટ્ટી બાંધો યા સિત્રા કઈ નું સાંધવું હોય કઈ નહીં?
0: આપણે દવા છાંટવાની ધ્યાન પર હાથના મોજા બી જોવે,
1: હાથના મોજા,
0: હાથના મોજા જોવે, મોં પર પટ્ટી જોવે, આંખો પર ચશ્મો બી જોવે.
1: અચ્છા અચ્છા.
0: ઓર પોગોમાં મોજા જોવે,
1: મોજા જોવે.
0: કેમ કે જો દવા છાંટી રહેતી ને વ્યક્તિને મતલબ નુકસાન નહીં થવું,
1: નુકસાન નહીં થવા જોઈએ.
0: હા, અગર સાટી રન કદી પોગો મોજા નહીં રાખ્યા, કાલ કદી તેના તેના પોગોમાં કઈ નાનું મોટું સાંધું હોય, તેને અંદર કદી ટપકું પડી ગયું, તો આદમી ને નુકસાન કરી શકે. દવાનો એ પ્રોબ્લેમ.
1: અને બીજી વાત યા કઈ ડબલી આપું સાટા બાદ માં કઈ અહીં થાય મેલ દી.
0: હા, મેલ દી.
1: નાના સોના યા કઈ જનાવર
0: રમતા જાય કઈ મોહ સાટી લે કઈ નો, તો એનો બી નુકસાન. તો દવા પૂરી થઈ ગઈ એને બાદ નાના મોટા ડબલિયા આપણે કઈ રેખા એનો ઢક્કણ રેખા એનું કઈ તો જમીનમાં ભંડાર દો,
1: જમીનમાં કાઢ દેવાનું,
0: ભંડાર દો. કોઈ ડગરા બોકડા કોઈ આપણા સોના સાબર ને કોઈ નુકસાન,
1: કોઈ નુકસાન નહીં.
0: એમાં કઈ ઘુસા વાળું મને ખોય,
1: તો મનક બી પી લે,
0: મનક બી પી લે, તો બી નુકસાન.
1: અને દવા છાંટતા વખત એને બી ધ્યાન રાખવું જોઈએ કે વાયરી એની પાછી આવી ને આપણે ઉલટી કોડી.
0: હા,
1: એના
0: બારામણે થી વાયરી આવી રહી તો અહીંની સાઈડ થી એમ છાંટો, અહીંથી વાયરી આવી રહી તેની મતલબ જઈ હવા જાય રહી તેની કોડી થી એમ છાંટો.
1: અચ્છા અચ્છા.
0: તો કોઈ નુકસાન નહીં થાય.
1: તો ઘણી અસલ વાત બતાડી હકરુભાઈ તે કે किसान भाई ने खेती ने हाथे हाथ

0: ઘણી એવી સિઝનો ધ્યાન રાખવું જોઈએ, જેવી રીતે આપણે દવા સાટીરાને નાના સોના બી મેરે નહીં રહેવા જોઈએ, અને હવાની ઉલટી દિશામાં અને હાથ ઉપર મોજા રહેવા જોઈએ, પોગોમાં બી મોજા રહેવા જોઈએ. અને કિસાનભાઈને તમે ઘણી અસલ વાત બતાડી, અને જાતા જાતા અમારા કિસાનભાઈઓને તમે શું કહેવા માંગો કે ખેતી કરવામાં એની ધ્યાન રાખવી જોઈએ?
1: ખેતી કરવામાં ધ્યાન રાખવું જોઈએ.
0: તો તમે બે વીઘામાં ખેતી કરી મેલી?
1: બે વીઘામાં
0: સોયાબીન ની મકીની.
1: મકીની
0: તે એનમાં સોયાબીન કેટલી નીકળી જાય બે વીઘામાં, અને મકી કેટલા ની થઈ જાય?
1: લગભગ 60-70 હજાર નું સોયાબીન થઈ જાય.
0: 60-70 હજાર નું સોયાબીન થઈ જાય. અને મકી?
1: મકી થઈ જાય લગભગ 8-10 ક્વિન્ટલ.
0: 8-10 ક્વિન્ટલ મકી બી પાકી જાય.
1: આકડી નીકળી.
0: હા, અને મતલબ હાંગરી ખેતી કરવાથી શું લાભ થાય? કે એક ફસલ બગડી જાય ને બીજી એમ કઈ?
1: હા, તો હાંગરી કરવાથી મતલબ એક ફસલ બગડે એક તો આવે,
0: એક ને એક તો આવી જાય,
1: એક ને એક આવી જાય. એક ખરી આપું કરી દઈએ, સોયાબીજ કરી દે તો માન લો, તો સોયાબીજ કદી વગડી ગયું તો મકી આવી જાય.
0: મકી આવી જાય.
1: ઓર મકી વગડી ગઈ તો સોયાબીજ
0: સોયાબીજ આવી જાય.
1: એટલો ફરક છે. કેમ કે કિસાન પાછો નુકસાન માની જાય,
0: નુકસાન માની
1: એક ને એક ફસલ આવી જાય,
0: એક ને એક ફસલ આવી જાય,
1: તો માને એક ફસલ આવી જાય. ખેતરે અમારી ફસલ માં અમુ એમ કરી છે તો સોયાબીન બી ઓર મકા બી,
0: મકા બી
1: એક નુકસાન થાય, એક તો પાકે.
0: અને મકી સોયાબીન ને મકી માં મતલબ ખુલ્લી મકી તે સેટી સેટી રહે, તેના કારણે દોડિયા બી મોટી થતી,
1: દોડિયા મોટી થાય, ઓર હવા પવન માં પડવા બી
0: પડવા બી નહીં માંગે.
1: સોયાબીન ને નુકસાન થાય.
0: હા,
1: ઓર મકીન બી,
0: મકીન બી હવા થી રોકાઈ જાય,
1: હવા થી રોકાઈ જાય. પડે તો એક બીજા રાડા પર જાય, ક્યુ જાય,
0: લે કરી લે, પેલું પેલા પર જાય, પેલું
1: પેલા પર. આંગુડી મકી તો હવા આવે, એક થી એક ઉપર, એક થી એક ઉપર
0: ખતમ થઈ જાય,
1: પાટો કરી દે,
0: પૂરી ખેતી ખતમ થઈ જાય,
1: ખેતી ખતમ
0: થાય. તેની હારું સોયાબીન બી મેં મિશ્રિત ખેતી માં ફાયદો છે,
1: ફાયદો છે.
0: અચ્છા અચ્છા. તો હકરુભાઈ, જાતા જાતા અમારા કિસાન ભાઈ ને એ બતાડ કે કિસાન ભાઈ ને તો હું સલાહ આપવા માંગે.
1: હું કિસાન ભાઈઓને એમ સલાહ આપવા માંગુ કે જો જેવી રીતે મેં વાત બતાડી કે નહીં એવી રીતે ફસલ કરવી જોઈએ.
0: અચ્છા અચ્છા.
1: તો એની ફસલમાં કોઈ નુકસાન નહીં થાય, ઓર કિસાન ભાઈ કોઈ ઘાટો નહીં જાય. જો જેવી ફસલ આપણી નીકાળ લીધી તેવી ફસલ આપણને ફાયદો બી થઈ રહ્યો, એમાં નુકસાન જાય એવું નહીં મળે. જે બી મેં વાતે બતાડીએ કિસાન ભાઈ ને, કોઈ બી કિસાન ભાઈ ની વાત ને ધર લે તો અગાડી ફાયદો થાય,
0: નુકસાન
1: જાય નહીં મળે. જો મેં વાત બતાડી ની વાત પર પાણી ધરી ખોરીની, હા કે કેવી રીતે કરવી, એવી રીતે કરવી, તેની રીતે ખેતી કરી લેવાની, તો આપણા કિસાન ભાઈ ને કોઈ નુકસાન નહીં
0: થાય. ડાહાડા આપણે કહેતા આયા કે ખેતી નો ખોળો છે અને દાડકી નો
1: દોડો
0: દોડો છે. તો કિસાન સાથીઓ, આજ અમારી વસમાં હતેલો હકરુભાઈ ડામોર અને તેની સોયાબીન અને મકાની મિશ્રિત ખેતીના બારામાં તમને અસલ એ જાણકારી સંભળાવી, અને હમુન તમારથી ઉમ્મીદ છે કિસાન ભાઈઓ કી તમે એની વાતને સાંભળીને જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લેવામાં કામયાબ રહો, અને હાઉ હકરુભાઈ ડામોરને ઈજા તાલજો. નમસ્કાર.
1: નમસ્કાર.
2: હું છે આરજે રાકેશ.
3: અને હું છે આરજે કમતા ડામોર.
2: તમુ હામળી રાસે કાર્યક્રમ
3: ખેતીવાડી,
2: આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ.

0: બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ હા મળીએ. સોયાબીજની તકનીકી ખેતી કે કેવી રીતે અધિકથી અધિક સોયાબીજની ખેતીની ઉપજ લેવા સારું આપણ કઈની કઈની વાતોની ધ્યાન રાખવી જોઈએ, એ બધી વાતો વતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ, વાર ની કરીએ અને હા મળીએ કાર્યક્રમ ખેતીવાડી.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીનની ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છું. તો કિસાન સાથીઓ, સોયાબીન ઘઉં ફસલ ચક્ર અપનાવવાથી ઘઉંની પેદાવારમાં કાફી બઢોતરી પાઈ ગઈ છે અને સોયાબીનની બાદમાં ઘઉં લગાડવા પર ઘઉં ફસલને સોયાબીન ફસલને દ્વારા સોડેલો નત્રજન અને અન્ય તત્વ ફાયદો ઘણો પુગાડે છે. તો કિસાન સાથીઓ, તેનથી ફસલ ઉત્પાદન બળી જાય છે. ઉત્પાદનને પ્રભાવિત કરવા વાળા કારક, તો કિસાન સાથીઓ, તથ્યોથી એ સ્પષ્ટ થયું છે કે સોયાબીન મધ્યપ્રદેશમાં ખરીફ મોસમમાં ઘણી જ્યાદા ક્ષેત્રમાં ઉગાડી જાય છે. ખરીફ ફસલના જો રૂપમાં ઇહુની ઉપયોગતા અને આર્થિક લાભે કિસાનોને આકર્ષિત કર્યો છે. તેનથી ખરીફમાં જો પડતી જમીન, જો પડત જમીન રહેશે અને તીહુનો આચ્છાદન કર્યો અને કઈ પરંપરાગત ખરીફ ફસલીઓને ભી વિસ્થાપિત કરીને ગૌણ કરી નાખ્યો છે. કિસાનોને આર્થિક લાભથી પ્રભાવિત થઈને હાલના જો ખેતરોની જો મેળિયન તોડીને સોયાબીન ખેતરમાં બદલવાનું અને સીમાંત જમીનમાં ભી ખેતી કરવા લાગ્યા છે. એવા પ્રકારથી સોયાબીન મધ્યપ્રદેશના વૃહદ ક્ષેત્રમાં ભી ઉગાડી જવા લાગ્યું છે. તો કિસાન સાથીઓ, હમણે સોયાબીન ઉત્પાદનને સીમિત કરવા વાળી પ્રમુખ સમસ્યાઓ એવી રીતે છે. જીવડનો ગળન, પીલા મોઝેક જેવી બીમારીઓનો વ્યાપક પ્રકોપ, નવા નવા કીટોનો પ્રકોપ અને ભૂમિમાં આવશ્યક મુખ્ય સૂક્ષ્મ તત્વોનો ભી અસંતુલન બનવાનો એક કારણ રહેશે. ભૂમિમાં કાર્બનિક પદાર્થની કમી, સમુચિત જળ પ્રબંધનનો અભાવ, ખરપતવારની સમસ્યા અને મોસમની પ્રતિકૂળતા, હમણે એની સમસ્યાઓને સાલતા હી કિસાન સોયાબીનની ખેતીમાં જ્યાદાતર કઠિનાઈઓ મહેસૂસ કરી રહ્યા છે. એવી સ્થિતિમાં વૈજ્ઞાનિક ખેતી અને અનુસંધાનની ઉન્નત તકનીકોનો મહત્વ ભી હજુ બળી જાય છે. એનાને અપનાવીને કિસાન ભાઈ જ્યાદા ઉત્પાદન કરીને લાભ કમાયો જઈ શકે છે. ભૂમિનો ચયન અને તૈયારી. સોયાબીન અમલી ક્ષારીય અને રેતીલી ભૂમિને છોડીને હર પ્રકારની મિટ્ટીમાં પેદા થઈ જાય છે. સોયાબીનની ખેતી અને ખેતરમાં અહીં કરવાની અને જ્યાં જળનો ભરાવની સમસ્યા નહીં હોય ત્યાં રબીની કટાઈની તુરંત બાદમાં ગરમીમાં ગહેરી જુતાઈ કરી દેવાની. ઉનાળાની ખેડાઈથી જમીનના નીચે આશ્રય પાવાવાળા કીટો અને બીમારીઓના અવશેષ નષ્ટ થઈ જાય છે અને ભૂમિની જલ ધારણ ક્ષમતા અને એની દશામાં બી કાફી અસલ સુધાર થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ગોબરનું ખાતર યા ફિર કમ્પોસ્ટ યા વર્મી કમ્પોસ્ટ યા સિંગલ સુપર ફોસ્ફેટને ખેતરમાં સમાન રૂપથી બરાબર છીડકવા અને વખેરવાની બાદમાં જુતાઈ કરીને એના ખેતરને અસલીતરથી તૈયાર કરી દેવાનું. ખેતરની મિટ્ટી ભૂરભૂરી ઓહે થઈ જાય અને ખરપતવાર નષ્ટ થઈ જાય એવા પ્રકારથી ખેડણ કરવાની. પાકિસ્તાન સાથે બોવાઈનો સમય. સોયાબીનની બોવાઈ 22 જૂનથી લગાડીને 7 જુલાઈની વસમાં કરવી ઘણી અસલ ઉત્તમ પરિણામ આલે છે. તેમાં પરિસ્થિતિ વંશકુચ થોડા દન બાદમાં આગાડી પછાડી થવાથી કોઈ ખાસ પ્રભાવ નહીં પડે છે. જાતિઓનો ચયન. તો કિસાન સાથે, સોયાબીનની જો જાતિનો ચુનાવ તેના ક્ષેત્ર અને વરસાદના ઓસત અને ભૂમિના પ્રકારમાં ધ્યાન રાખીને કરવાનું. ઓસતમાં જો કમ વર્ષા અને હલકી મધ્યમ ભૂમિવાળા ક્ષેત્રોમાં વેગી પાકવાળી જાતિઓ અને ઓસતથી જ્યાદા વર્ષાવાળા ક્ષેત્રમાં મધ્યમથી ભારી ભૂમિવાળા ક્ષેત્રોમાં મધ્યમ અવધિની જાતિઓ લગાડવું ઉચિત રહેશે. સોયાબીનની ઉન્નત જાતિઓ અનુવાંશિક રૂપમાં શુદ્ધ અને કમથી કમ 70% અંકુરણ ક્ષમતાવાળી રહેવી જોઈએ. મધ્યપ્રદેશના વિભિન્ન જળવાયુ ક્ષેત્રો હારું સોયાબીનની અનુકૂળ જાતિઓને ભી ઉન્નતશીલ પ્રજાતિઓ જેવી રીતે અને ઇહુની વિશેષતાઓને ભી વટાડી ગઈ છે. તો કિસાન સાથીઓ, ઉત્તમ બીજ અને બીજની દર. સોયાબીન બીજ 60-80 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નિર્ધારિત છે અને ઝેર બીજ નાના અને જ્યાદા ફેલવાવાળી જાતિઓનો પ્રજાતિ ઓહે તો 60-70 કિલોગ્રામ અને મોટા બીજ ઓહે તો કમ ફેલવાવાળી પ્રજાતિ ઓહે તો 80-100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો પ્રયોગ કરવાનો. સોયાબીન બીજની અંકુરણ ક્ષમતા 70% થી જ્યાદા રહેવી જોઈએ અને આનુવંશિક રૂપથો પૂર્ણતઃ શુદ્ધ અને તીવ બીજનો અસલી બીજનો પ્રયોગ કરવો જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન સાથીઓ, બીજને ફફૂંદનાશક દવા થાઇરમ 75 WP અને કાર્બન ડાઇઝિંગ 50 WP દવાને 2:1 મેળવીને 3 ગ્રામ દવા પ્રતિ કિલો બીજના દરથી ઉપચારિત કરવાની અને થાઇરમ 37% કાર્બોક્સિન 37% 2 ગ્રામ દવા પ્રતિ કિલો બીજની દરથી યા ટાઇકોડર્મા નામક જૈવિક ફફૂંદનાશકની 3 ગ્રામ માત્રા પ્રતિ કિલોગ્રામ બીજના દરથી ઉપચારિત કરી શકી. જ્યાં તક જ્યાં પાણી ધૂળ મક્ખી સફેદ મક્ખી અને પીળા મોઝેકની સમસ્યા જ્યાદા હોય ત્યાં થાયામેથોક્સામ 70 WS નામક કીટનાશકથી 3 ગ્રામ પ્રતિ કિલો બીજના દરથી બીજ ઉપચારિત કરી શકી. ફફૂંદનાશક અને કીટનાશક દવાના ઉપચારની બાદમાં 5 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચર અને 5 ગ્રામ SPSB કલ્ચરથી પ્રતિ કિલો બીજના ઉપચારિત કરીને સોયાબીનમાં ઝેડ ગ્રંથિઓનો ઉચિત કામ વિકાસ થાય છે. બુવાઈનો તરીકો. સોયાબીનની બુવાઈ કરતા વખત કતારથી કતારની દૂરી 45 સેન્ટીમીટર તક રહેવી જોઈએ. કમ ઊંચાઈવાળી જાતિઓ અને કમ ફેલાવાળી જાતિઓને 30 સેન્ટીમીટરની કતારથી કતારની દૂરી પર ઓરવાનું અને બુવાઈના કામ દુફન તીફન સીડ ડ્રીલથી કરવું જોઈએ. બુવાઈના સમય પર જમીનમાં ઉચિત નમી ઘણી જરૂરી છે અને બીજ જમીનમાં 2.5-3 સેન્ટીમીટર ઊંડાઈ પર પડવું જોઈએ. મેડ નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિથી બુવાઈ કરવાથી સોયાબીનની પેદાવારમાં બઢોતરી પાઈ ગઈ છે અને નમી સંરક્ષણ અને જલ વિકાસની ભી પ્રભાવી પાઈ ગઈ છે. જલ પ્રબંધન. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં જ્યાદા અગર ઉચિત જલ પ્રબંધન નહીં હોય તો જો ભી આદાન આલ્યો ગયો છે તીહુના સમુચિત ઉપયોગ પૌધાને દ્વારા નહીં થાય પાય છે. એની સાથે ઝેડ ગળનનો ઝેડ હાળનનો જે બીમારીઓનો પ્રકોપ બઢી જાય છે અને નિંદા નિયંત્રણ ઘણું કઠિન થઈ જાય છે અને તેના ફલસ્વરૂપ પૌધાનો વિકાસ સીમિત થઈ જાય છે અને ઉત્પાદનમાં ભારી ગિરાવટ આવી જાય છે અને સામાન્ય તરીકાથી બુવાઈની બાદમાં 20-20 સેન્ટીમીટરની દૂરી પર ઢાળના અનુરૂપ જળ નિકાસ નાળીઓ જરૂર બનાવવાની. તેનાથી જ્યાદા વરસાદની સ્થિતિમાં જળભરાવની સ્થિતિ પેદા નહીં થઈ શકે. મેળ. તો કિસાન સાથીઓ, નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિની બુવાઈ જળ નિકાસમાં બી કાફી અસલ પ્રભાવી પાઈ ગઈ છે. ઓરવાની બાદમાં સોયાબીનને 15-20 દિન ખડી ફસલમાં ઇમિજત હાઈપર નામક દવાનો 75 ગ્રામ સક્રિય અવયવ પ્રતિ હેક્ટર છીડકવાથી હગળા પ્રકારના ખરપતવારનું નિયંત્રણ સફળતાપૂર્વક કર્યો જઈ શકે છે. જ્યાં પર કેવલ હાકડા પાયડાવાળી નિંદા ઓહે અને ત્યાં કિઝાલો ફાફનો ઇથરાઇલ 50 ગ્રામ ક્રિયાશીલ અવયવ ફેનોક્સાપ્રાપ 10 EC 75 ગ્રામ ક્રિયાશીલ અવયવ પ્રતિ હેક્ટરનો છિડકાવ કરવાનો. એની દવાઈઓને 500-700 લિટર પાણીમાં ઘોળીને છિડકાવ સ્પ્રે ફ્લેડ જેટ નોઝલ યા ફ્લેટ ફેન નોઝલને લગાતાર કરવાનો. ભૂમિમાં નમી રહેવાથી અસલ પરિણામ મળે છે. લાભકારી અંતરવર્તી ફસલીઓ. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં સોયાબીનની હાથે મક્કી 4 કતાર અને 2 કતાર, સોયાબીન અરહર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને જુવાર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને કપાસ 4 કતાર અને 1 કતાર. તો કિસાન સાયો એ થાય અંતરવર્તી ફસલીઓ અને હાવ લાભકારી ફસલ ચક્ર સોયાબીન ઘઉં સોયાબીન અલસી સોયાબીન ચણા અને સોયાબીન અર્કિલ મટર તો એ થાય ઉનાળાની ફસલની વાત કિસાન સાથીઓ હમણે આપણ સુમાહાની વાત કરી રહ્યા તેની હારું જ્યાદાતર આપણ ને હમણે વટાડી તેની ફસલી પર ધ્યાન દેવાનું કટાઈ ગહાઈ અને ભંડારણ તો કિસાન સાથે સોયાબીનની કટાઈ દાતેડા યા મશીનથી કરી જાય છે ફસલની કટાઈ તેર કરવાની ઝેર 95% ફળીઓ ભૂરીઓ પડી જાય અને પાયણા ઝડવા લાગી જાય જ્યાદા દેરી થવા પર કટાઈ કરવા પર ફળીઓ છટકવાની સંભાવના બનેલી રહેશે તો કિસાન સાથીઓ બીજવાળી ફસલની કટાઈ કમ્બાઈનથી નહીં કરવાની ગેહાઈ થ્રેસર મશીનથી કરવા હારું હુકેલું ફસલની ગાડીઓ બનાવી લેવાની અને થ્રેસરની ગતિ 300-500 RPM અને પંખાની ગતિ 1400-500 RPM રાખવાની ટેક્ટરથી ગાહી હારું ખળામાં ફસલની મોટી પરત વસાડ દેવાની અને હુકવા હારું છોડ દેવાની જેર ફળીઓ છટકવા લાગે તેર નવા ટાયરના ટેક્ટરથી ધીમી ગતિથી એનાને ગેહાઈ કરી લેવાની મહાળી લેવાનું મહાળવાના થવાની બાદમાં તેજ હવામાં પંખા યા ઓડાવણીની બીજોના ડાકળા અને ભૂસાને અલગ કરી લેવાનું અને બીજોને દુબારા પુનઃરૂપથી ધૂપમાં 2-3 દનો હારું હુકાડવા હારું મેલ દેવાનું અને સાણીને એનો ભંડારણ કરી દેવાનું તો કિસાન સાથીઓ એની બાદમાં બોરામ ભર દેવાના તો કિસાન સાથીઓ સોયાબીનની ઉન્નત પ્રજાતિઓ અને તેહુની વિશેષતાઓ કિસાન સાથીઓ દેખી જાય તો જાતિનું નામ અને પાકવાની અવધિ અને તેહુની ઉપજ અને તેહુના વિશેષ ગુણ તો કિસ્મનું નામ દેખી જાય JS 335 અને એની પાકવાની અવધિ છે 95-100 દિન તક અને એની જો ઉપજ છે કિસાન ભાઈઓ 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ શ્રેષ્ઠ અનુકરણ જ્યાદા ઉત્પાદન ક્ષમતા અને બેક્ટેરિયલ પાચીગત હારું પ્રતિરોધી બર્ડ ફ્લાઇટ રોગ અને કીટોમાં થૂળમક્ખી હારું સહનશીલ તો કિસાન સાથે બીજી જો સોયાબીનની ઉન્નત કિસ્મ છે JS 9305 95-95 દિનમાં પાકીન તૈયાર થઈ જાય છે કિસાન ભાઈઓ અને એની ઉપજ છે 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની ખાસ વિશેષતા યા છે કે વ્યાપક ક્ષેત્રો હારું અનુકૂળ શીઘ્ર વેગી પાકવાવાળી અને શાર દાણાવાળી ફળીવાળી ફસલ અને અસલ અંકુરણ ક્ષમતા ફળી છટકવા હારું પ્રતિરોધી જળ હળણ અને પ્રમુખ કીટ અને બીમારીઓના પ્રતિ પ્રતિરોધી સહનશીલ કિસ્મ છે તો કિસાન સાથીઓ આગલી જો સોયાબીનની જો કિસ્મ છે JS 95 અને 60 યા 82-87 દિનમાં પાકીન તૈયાર થઈ જાય છે અને 18-20 ક્વિન્ટલ તક કિસાન ભાઈઓને પ્રતિ હેક્ટર તક ઉત્પાદન મળી જાય છે અને વેગી પાકવાવાળી શાળ દાણાવાળી જો ફળી કમ વર્ષા અને ઉતળી જમીનવાળા ક્ષેત્ર હારું બી અનુકૂળ અસલ અંકુરણ ક્ષમતાવાળી ફળી છટકવા હારું પ્રતિરોધી અને હુકુ સહનશીલ અને કીટોમાં થૂળમક્ખી ચક્રભ્રંગ નીલાભ્રંગ અને બીમારીઓમાં જેડ હળણ અને જીવાણુ ધબ્બા હારું પ્રતિરોધક છે તો કિસાન સાથીઓ આગલી કિસ્મ હૈ જો બીજ હૈ સોયાબીનનો JS 9752 98 દિનથી લગાડીને 102 દિનમાં પાકીને તૈયાર થઈ જાય છે અને એની ઉપજ છે 25-30 કિલો પ્રતિ હેક્ટર 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની ખાસ વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ સર્વશ્રેષ્ઠ અનુકૂળ જ્યાદા ઉત્પાદન ક્ષમતા બહુરોધી ક્ષમતા ફલી છટકવા હારું પ્રતિરોધી પીલા મોજેક જળસલન અને કીટોમાં તના છેદક અને પત્તીભક્ષક અને જ્યાદા નમી હારું રોધી સહનશીલ ફૂલનો રંગ ધોળો રહેશે
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર
1: તો કિસાન ભાઈઓ મક્કા વિશ્વમાં કૃષિમાં કાફી મહત્વપૂર્ણ સ્થાન છે અને એની ફસલને વિશ્વમાં ખાદ્યાન્ન ફસલોની રાણીના રૂપમાં માન્ય જાય છે, કેમ કે એની ઉત્પાદન ક્ષમતા ખાદ્યાન્ન ફસલોમાં સૌથી જ્યાદા છે. યા 150 થી જ્યાદા દેશોમાં ઉગાડી જાય છે અને ભારતમાં યા ચાવલ અને ગેહૂંની બાદમાં તીસરી મુખ્ય અનાજવાળી ફસલ છે. પહેલું મક્કાના વિશેષ રૂપથી ગરીબોનું ભોજનના રૂપમાં માની જાતેલું, જબકી હાવ એવું નહીં મળે. હાવ એનો ઉપયોગ માનવ આહાર 25%ની હાથે હાથે પશુના આહારમાં 12% અને કુક્કટ અને કુકડાના આહારમાં 49% અને સ્ટાર્ચ 12% અને દારૂ બનાવવામાં 1% અને બીજના રૂપમાં 1% ઉપયોગ થવા લાગી ગયો છે. તો કિસાન સાથીઓ, મધ્યપ્રદેશમાં મક્કા એક ઘણી એક અસલ મુખ્ય ફસલ છે અને મક્કી મુખ્ય રૂપથી ઝાબુઆ, મંદસૌર, રતલામ, છિંદવાડા, અલીરાજપુર એના આદિ જિલ્લામાં થાય છે અને એના આ હકી પકાડે છે જ્યાદા માત્રામાં. તો કિસાન સાથીઓ, ઝાબુઆ જિલ્લામાં લગભગ 68,300 હેક્ટર ક્ષેત્રફળમાં મક્કીની ખેતી કરી જાય રહી છે અને એની ખેતી મુખ્યત્વે ઝાબુઆ, પેટલાવદ, થાંડલા, મેઘનગર અને રાણાપુર વિકાસખંડોમાં કરી જાય છે. ભૂમિનો ચુણાવ. તો કિસાન સાથીઓ, મક્કાની ખેતી કઈ પ્રકારની મીટી અને કઈ પ્રકારની અલગ અલગ મીટીવાળી જગામાં કરી જાય છે, પણ એનો ઉચિત જળ નિકાસવાળી બલઈ દોમટ મટિયાર મીટીમાં એની વાયુ સંચાર અને પાણીના નિકાસની ઉત્તમ વ્યવસ્થા હોય અને જેની જગાનો પીએચ માન 6.5 થી લગાડીને 7.5ના વશમાં હોય તો ના તો અમલીય અને ના હિ ક્ષારીય રહેવી જોઈએ. તો એનમાં એવી જગામાં મક્કાની ખેતી સફળતાપૂર્વક ઉગાડી જાય છે અને પકાડી જાય છે. જેના જમીનમાં નમકીન પાણીની સમસ્યા હોય ત્યાં મક્કીની બીજાઈ મેળી ઉપર અને કે ધોરણ ઉપર કરવી જોઈએ. ધોરણ ઉપરને બજાય સાઈડમાં કરવી જોઈએ, તેનથી જેડિયો નમકથી પ્રભાવિત નહીં થાય છે. તો કિસાન સાથીઓ, ભૂમિની તૈયારી. ખેતરમાં એક વારી મીટી પલટવા વાળું હોળ અને બે વારી વખર સલાડીને મીટીને અસલી તરફથી ભૂરભૂરી કરી લેવી જોઈએ. અગર ખેતરમાં ગરમીઓમાં ખેતર ખાલી હોય તો 3 વરેમાં 1 વારી ગહેરી જુતાઈ કરવું ઘણું લાભદાયક રહેશે અને એનાથી જુતાઈ કરવાથી ખરપતવાર, કીટ પતંગીઓ અને બીમારીઓની રોકથામ હારું કાફી સહાયતા મળે છે અને એનથી કઈ પ્રકારના ખરપતવાર બી ઇંથા નહીં ઉગે છે. તો કિસાન સાથીઓ, 3 વરેમાં 1 વારી ઊંડી ખેડાઈ જો મીટી પલટવાળા હોળથી કરવી જોઈએ અને એની હાથે એ મીટીને પાણી રોકવાની ક્ષમતા બી એનથી કાફી બળી જાય છે. આખરી વારી વખરના ટાઈમ પર 20-25 કિલો પ્રતિ હેક્ટર ફાલીડાલ 3% ભૂરકાઈ દેવાનું અને ઓરવાનો સમય અને ઇહનો તરીકો. તો કિસાન સાથીઓ, મક્કીની બોવણી મધ્ય 15 જૂનની બાદમાંથી લગાડીને 15 જુલાઈ તક કરી જાય છે. વર્ષા આધારિત મક્કાની બોવણી શરૂ થવા પર કરવી જોઈએ અને સિંચિત મક્કાની બોવણી 10-20 દન પહેલી કરી દેવી જોઈએ. 15 જૂનથી લગાડીને 1 જુલાઈની વસમાં એનથી જો મળવાવાળી જો પેદાવારમાં બી કાફી બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, એ સિંચાઈવાળી હારું વાત વટાડી રહ્યો અને વગર સિંચાઈવાળી આપણે 15 જૂન જો પાણીની વર્ષા આધારિત ખેતી પરથી આપ બધા કરી રહેશે. બુવાઈમાં પૌધાની જો કિસ્મના હિસાબથી કતારથી કતારની દૂરી 60-75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20-25 સેન્ટીમીટર તક રહેવી જોઈએ અને બીજ 3-5 સેન્ટીમીટર ઊંડાઈ પર ઓરવું જોઈએ અને એનથી જ્યાદા ઊંડાઈ પર નહીં ઓરવું જોઈએ. તેનથી કિસાન ભાઈઓ મય જેડિયો ફેલવાની જગ્યા કમ મળે તો તેની હારું મક્કીને 3-5 સેન્ટીમીટર એતરી ઊંતળી ઓરવી જોઈએ. તો કિસાન સાથીઓ, હવે બીજની દર. બીજની દર પૌધાની કિસ્મ અને 1000 દાણાના વજનના માનના હિસાબથી તય કરી જાય છે. સામાન્યતઃ સંકુલ મક્કામાં બીજ દર 20 કિલોગ્રામ, શંકર મક્કામાં 10-12 કિલો બેબી કાર્ન અને 25-30 કિલોગ્રામ પાપકાર્ન અને 8-10 કિલોગ્રામ સ્વીટ કાર્નમાં 5-7 કિલોગ્રામ ચારાના રૂપ હારું અને 50-60 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કિસાન ભાઈ એની બોવણી કરવી પડે છે. તો કિસાન સાથીઓ, બીજના ઉપચારહરૂ હાવ વાત કરીએ તો બીજને બીજ અને મિટ્ટી જનિત રોગોથી વસાડવાહરૂ 2 ગ્રામ થાઇરમ, 1 ગ્રામ બાવિસ્ટીન પ્રતિ કિલોગ્રામ બીજના માનથી મક્કીને ઉપચારિત કરવું જોઈએ. અને ઉપચારિત કરીને ઓરવાથી કિસાન ભાઈઓને કાફી લાભ થાય છે. એની હાથે હાથે 5 ગ્રામ PHB કલ્ચર પ્રતિ કિલો બીજના માનથી મેળવવું જોઈએ. બોવાઈની વિધિ. તો કિસાન સાથીઓ, પૌધાની જેડીઓને પર્યાપ્ત નમી મળતી રહે એની હારું જળ ભરાવથી થાવવાળા નુકસાનથી વસાડવા હારું કિસાન ભાઈઓને ફસલને આપણ ધોરણ ઉપર લગાડવી જોઈએ. બુવાઈથી પહેલું બુવાઈ પૂર્વી પશ્ચિમ દિશામાં, મેડ્યુને જો દક્ષિણ ભાગમાં કરવી જોઈએ. અને બુવાઈમાં પ્લાન્ટરનો ઉપયોગ કરવાથી એકી વારમાં બીજ અને ઉર્વરકોને ઉચિત જગા સ્થાન નાખવામાં મદદ મળે છે. તો કિસાન સાથીઓ, સારા હારું બુવાઈની જો સીડ્રીલને દ્વારા કરવી જોઈએ. અને મેડ્યુ પર બુવાઈ કરતા વખત પછાડીની તરફ હંમેશા ચાલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાવ પોષણ અને એની મક્કાનો પ્રબંધન એકમ કરવાનો. બુવાઈથી 10 થી 15 દિન પહેલું ખેતરમાં અસલી તરતું હાડેલું ગોબરનું ખાતર 10 થી 12 ટન ગોબરનું ખાતર મેળવી દેવું જોઈએ. કાર્બનિક ખાતર અને રાસાયણિક ખાતરના ભેળો કરીને પ્રયોગમાં કરવાથી ફસલના ઉત્પાદનમાં કાફી અસલ બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, મક્કાની ફસલ હારું 120 થી 150 કિલોગ્રામ નત્રજન, 60 થી 70 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60 થી 70 કિલોગ્રામ પોટાસ અને 25 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટરની હિસાબથી જરૂરત પડે છે. ફોસ્ફરસ, પોટાસ અને ઝીંકની પૂરી માત્રા અને 20% નત્રજનની બુવાઈ તો બુવાઈના ટાઈમ પર આલવું જોઈએ. અને શેષ જો આખરી વસેલું નત્રજનને 4 હિસ્સામાં વાટી દેવું જોઈએ. તો પહેલી વારીમાં પહેલો હિસ્સો 25% નાઇટ્રોજન ફસલમાં 4 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ક્યુંકિ 25 દિન બાદમાં ઓરવાના. તો કિસાન સાથીઓ, 25% નાઇટ્રોજન ફસલમાં 8 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ત્યું બોવાઈના 50 દિનની બાદમાં. અને તીસરું જો છે 25% નાઇટ્રોજનની જો માત્ર ફસલમાં ફૂલ અને પુષ્પન આવવાના ટાઈમ પર, નંગલ આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ક્યુંકિ 17 દિનની બાદમાં બોવાઈની. તો કિસાન સાથીઓ, ચોથો જો નત્રજન આલવું જોઈએ, 5% નાઇટ્રોજનનો પ્રયોગ દાણા ભરવાના ટાઈમ પર આલવું જોઈએ, જબકિ ત્યું 90 દિનની બાદમાં. તો કિસાન સાથીઓ, યું થાય ઉર્વરકની વાત અને હાવ જળ પ્રબંધન. તો કિસાન સાથીઓ, મક્કી એક એવી ફસલ છે ત્યાં હુકુ જ્યાદા સહેન નહીં કરી શકે અને ના હી જ્યાદા પાણી સહેન કરી શકે. તો તેની હારું ખેતરમાં જળ નિકાસી હારું નાળીઓમાં બોવાઈ, ધોરામાં બોવાઈ કરવાથી સમયની વસત બી કમ થાય છે અને પાણીની બી વસત થાય છે. સમય પર અતિરિક્ત પાણી બી નકલી નાળીમાં વહી જાય છે, તેને કારણ મક્કી ગળવાની સંભાવના બી કાફી કમ રહેશે અને પડવાની સંભાવના બી કાફી કમ રહેશે. સિંચાઈની દ્રષ્ટિથી નવા પોદ ઘૂંટણા તક આવે અને તીહની ફૂલ નંગલ આવે અને દાણા આવે ભરાવાના અવસ્થામાં કિસાનભાઈને સૌથી સંવેદનશીલ સમય રહેશે. અને એની અવસ્થાઓમાં અગર સિંચાઈની સુવિધા હોય તો કિસાનભાઈને કોરડ રહેવાના ટાઈમ પર સિંચાઈ કરી દેવી જોઈએ, કેમ કે એનથી ખેતીમાં અસલ તો અસલ કાફી અસલ મુનાફો મળી શકે. તો કિસાન સાથીઓ, હાવ વાત કરીએ ખરપતવારના નિયંત્રણની. જેવી રીતે આપું નિંદણી, તો નિંદણી કી કમ કરવી જોઈએ? તો તેના બારામાં કિસાન ભાઈઓ અગર દેખી જાય તો ખરીફ મોસમમાં ખરપતવારોની જ્યાદા સમસ્યા રહેશે અને ત્યાં ફસલમાં ફસલથી પોષણ જલ અને જો ધૂપ હે પ્રકાશ હારું પ્રતિસ્પર્ધા કરે છે અને ત્યાં ખરપતવારના જેટલા બી ઝાડકા રહેશે તે આપણી મક્કીની હાથે વેગા મોટા થવા હારું મોટા થાય છે. તો એની હારું એના કારણ ઉપજમાં બી 40 થી 50% તક કિસાન ભાઈને નુકસાન થઈ શકે છે. મક્કાની અસલ ઉત્પાદન લેવા હરું બુવાઈના 30 દિન તક ખેતરને ખરપતવારથી કિસાન ભાઈને પૂરી તરહ મુક્ત રાખવું જોઈએ. બરસાતના દિનોમાં નિંદાઈ ગોળાઈ કરવા હારું સમય કમ મળી પાય છે, તેને હારું નિંદાઈ ગોળાઈ હારું કઈ વારી સમય નહીં મળી પાય છે અને કઈ વારી એવું નિંદાઈ હાથોથી કરવી પડે છે. અને એવામાં ખરપતવારનાશી દવાઓનો પ્રયોગ કરવો બી ઘણો લાભદાયક રહેશે. क्योंकि मजदूरी ज्यादा महंगी पड़े से तीनी हारू किसान भाइयों मक्का मा खरपतवार ना नियंत्रण हारू ओरवानी बाद मा अने फसल ना अंकुरण तू पहलू एट्राजिन 1.0% 1.0 किलोग्राम सक्रिय तत्व व्यापारिक मात्रा मा 2.0 किलोग्राम प्रति हेक्टर ना हिसाब थी 600 लीटर पानी में घोल बनाने प्रति हेक्टर ना हिसाब से छिड़काव करवा पर 16 पायड़ा ना जो खरपतवार से जो ज्यादा प्रभावी ढंग का नियंत्रण थी होनो थाई सके। अंतर सस्य फसल लेवा हारू एट्राजिन नो प्रयोग नी करवानो अने 1.0 किलोग्राम पेंडीमेथिलिन सक्रिय तत्व व्यापारिक मात्रा 3.25 लीटर प्रति हेक्टर ना हिसाब थी 600 लीटर पानी मा घोल बनावीने खेतर मा अंकुरण तो पहलू आपड़ा मक्कीना जो पोया उगवा तो पहलू आपड़ तीना छिड़काव कर देवो अने तीने अलावा ओरवाना 15-20 दिन बाद मा डोरो सलाड़ी ने निंदाई करवानी। तो किसान साथियों लगभग 30 दिन बाद मा होल सलाड़ी ने मिट्टी ऊपर सड़वानो काम यानी कि 22 दिन बाद मा मक्की हलवानो काम करवो जोईए। तो 20 दिन थी 22 दिन के बाद में मक्की हलाई जाए ताकि मक्की हलवा थी जेड़ियों भी ऊंडियों उतरे अने पौधों भी हवा पवन थो भी नहीं पड़ी सके। अगर आप मक्की हली तो बीजा एवं नाना मोटा खरपतवार भी नीचा दबी जाए अने मरी जाए से अने त्या तीन थी किसान भाई ने काफी असल फायदो थाई से। तो लगभग 30 दिन के बाद में होल सलाड़ी ने मिट्टी सलाड़वानु काम हलवानु काम किसान भाई ने समय पर कर लेव जोईए। अगर इनथी मोटी अगर मक्की थाई जाए तो तीन मां डगरा सरके तीने कारण भी नुकसान काफी मक्की पड़ी जाए से तीने हर किसान भाई ने ये ध्यान रखे जोई कि हर काम समय पर करूं जोई। तीन थी भूमि मां वायु संचार भी असल थाई से अने वसेला जो खरपतवार से जो झाड़का से त्या जेड़ू सहित उखड़ी ने खत्म थाई जाए से। तो किसान साथियों कटाई अने मक्का नी उपज केतरी थाय तने केवी की किम तीना बारा में आप बात करिए तो देखी जाए तो किसान भाइयों जेर मक्का ने ढाकवा वाला पायड़ा पीला पड़वा लागे अने दाणा में 25-30% नी नमी अने मक्की नी कटाई करवी जोईए। दाणा में 13-14% नमी रहेवा पर शेलिंग करी जाए। तो किसान साथियों उचित भंडारण हारू नमी नो अंश लगभग 8-10% तक रहेवो जोईए। पौद संरक्षण तो किसान साथियों कीट अने नियंत्रण मक्कानी फसल मा सफेद लट व्हाइट ग्रप ने थूर छेदक इली मोइला चेम्पा एफिड्स भुट्टो ने डोडियो ने खावाली इलाल अने फड़का अने सैन्य कीट ज्यादा नुकसान पुगाड़े से। तो किसान साथियों बात करी जाए तो आपड़ सफेद लट इना इलाड़ो पौधा ने जेड़ी ने खाई ने काफी नुकसान पुगाड़े से। तो इना नुकसान हारू सफेद लटने द्वारा ग्रसित जो खेतर मां नियंत्रण हारू कटाई ना तुरंत बाद मां गहरी जुताई कर देवी जोई अने ये काफी लाभदायक रहेशे। खेतर मां वगर हाड़ेलू गोबर ना खातर नो प्रयोग नी करवानो अने प्रति हेक्टर 25 किलोग्राम थीमेट नो खेतर मां खेतर तैयार करता वक्त इनमां भूरकाव करवो जोई। तो किसान साथियों थोड़ छेदक इलाल जो तना छेदक इलाड़ना नाम थी जानी से अने या मक्की एक जुवार या जुवार नो घणो ही विनाशकारी कीट से। इलाड़ इनी इलाड़ो शुरू मा कुला कुला पायड़ा ने खाई ने मई भराई जाए से अने तीना पौधा नी वसमानो भाग खाई ने तीना हुकार नाके से डेड हार्ट डोड हट्यो बनी जाए से डोड फूट्यो पौधो अने ग्रसित पौधा मा जो सबथी आगाड़ी पायड़ा ने खाई ने देखवा पर इनमा एक लेन हरकू हगड़ा सारा नाना नाना घारा करना कैसे। तो किसान साथियों इन्हें रोकधाम हारू इली नो प्रकोप करवा करवा हारू इनो रोकवा हारू प्रकोप ने अनुसंचित फसल चक्र अपनावो जोई। बुवाई नु शीघ्र सामान्यतः जुलाई ना पहला हफ्ता तक पूरू कर लेव जोई। कटाई नी बाद में फसल ना जो अवशेष ने भी राणा रहे तीना भी खत्म कर देव जोई अने रासायनिक कीटनाशकों द्वारा नियंत्रण हारू पौधा नी नानी अवस्था में फोरेट 10G ना 3-4 दाणा पौधा नी जो भूंगली रहे तीनी मां नाखवानी अने पौधा नी मोटी अवस्था में एंडोसल्फान 35 EC 1.5 लीटर प्रति हेक्टर ना हिसाब थी इनो छिड़काव करवो पड़े से। तो किसान साथियों हाँ देखी जाए तो जो भूटा ने डोडियुन खाओ वाली इलाड़ियों तो किसान साथियों ये इलाल ना बारे में आप बात करिए, देखी जाए तो किसान साथियों इलाल भूटा ना दाणा ने खाई ने नुकसान काफी ज्यादा पुगाड़े से, तीन थी फसल उत्पादन में भी कमी आ जाए से, अने तीन थी जो मक्की खाई तीन में हवाद ने भी कमी आ जाए से। तो किसान साथियों रोकथाम हारू कार्बोरिल 10% डस्ट नो 20 किलोग्राम प्रति हेक्टर ना हिसाब थी भुरकाव करवो जो तीन थी किसान भाई इनो नियंत्रण करी सके। अने हाउ मोयला चेम्पा कीट, तो किसान साथियों या कीड़ा मांजरिया जेर नंगल नकलता वक्त तीहनो रोस हुई ने फसली पर नुकसान काफी ज्यादा मात्रा में पुगाड़े से। तो इन रोकथाम हारू किसान भाइयों इना नियंत्रण हारू डाइमिथोएड 30 EC नो 750 मिली या इमिडा क्लोरोपीट 125 मिलीलीटर प्रति हेक्टर ना हिसाब थी नंगल आवाना टाइम नी अवस्था पर इनो छिड़काव करवानो। तो किसान साथियों अगर हाव देखी जाए तो फड़का अने सैन्य कीट, तो फड़का अने सैन्य कीट की कम करे से नुकसान तीनी बात देखी जाए तो फड़का अने सैन्य कीट नो भारी प्रकोप थावा पर मिथाइल पेरामिथाल मिथियान डस्ट 2% 25 किलोग्राम प्रति हेक्टर ने दर थी भुरकाव करवो जोइए अने इन तो इनो नियंत्रण थाई जैसे। तो किसान साथियों रोग नो नियंत्रण अगर करवो है तो मक्का नी फसल में मुख्यतः पायड़ा धब्बा तुला सीता डाउनी मिडुल्यू मेडिस अने टर्सिस्कम लीफ ब्लाइट लीफ अने शीत ब्लाइट अने रस्ट नो प्रकोप थाय से। इना रोग नी रोकथाम हारू रोग सहनशील जातियों नो चुनाव करवो जोईए अने ओरवातु पहलू बीज ने फफूंद नाशक दवा थी उपचारित करीने किसान भाई ने ओरवो जोईए। खड़ी फसल में रोग नो प्रकोप थावा पर डाइथेन जेड 78 अने डाइथेन 45 दवा नो 3 ग्राम प्रति लीटर नी दर थी इनो छिड़काव करवा थी आपो इनमा किसान भाई आसानी तो नियंत्रण करी सके से। तो किसान भाइयों मकानी फसल हारू जो आपो दूरी जो ओरवा ने जो जो कतार थी कतार ने दूरी अने पौधा थी पौधा ने दूरी अने प्रति हेक्टर केतरा पौधा रेवा जोई तीना बारा में अगर देखी जाए किसान भाइयों तो खरीफ फसल में वेगी पाकवा वाली किस्में हारू कतार थी कतार ने दूरी 60 सेंटीमीटर अने पौधा थी पौधा ने दूरी 20 सेंटीमीटर अने प्रति हेक्टर तक किसान भाइयों 80,000 तक मक्का ना पौधा आवी जाए छे इनमां। अने मध्यम अवधि में पाकवा वाली किस्में हारू जो कतार थी कतार ने दूरी 60 सेंटीमीटर अने पौधा थी पौधा ने दूरी 22 सेंटीमीटर अने प्रति हेक्टर तक 75,000 तक पौधा इनमां आवी जाए छे। अने वार थी पाकवा वाली जो किस्में से मक्का ने तीनी कतार थी कतार ने दूरी 75 सेंटीमीटर अने पौधा थी पौधा ने दूरी 20 सेंटीमीटर अने प्रति हेक्टर 65,000 तक पौधा इनमां आवी जाए छे। अने अंतरवर्तीय फसल पद्धति में कतार थी कतार की दूरी 75 सेंटीमीटर अने पौधा थी पौधा की दूरी 20 सेंटीमीटर अने प्रति हेक्टर तक इनमें भी 65,000 तक

પોધા આવી જાય છે. તો કિસાન સાથીઓ, રવિ અને જાયદ મોસમ હારું કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને એમાં લગભગ 80,000 તક પૌધા પ્રતિ હેક્ટરમાં આવી જાય છે. તો કિસાન સાથીઓ, ખાતર અને ઉર્વરકની અનુસંચિત માત્રા આલવાની વિધિ, તો કમ્પોસ્ટ અને કેચવાને દ્વારા બનેલું ખાતર અને હડેલા ગોબરના ખાતરને જો ભી ઉપલબ્ધ આફ્રિકન ઓહે તેનો ઉપયોગ કર્યો જઈ શકે છે અને મક્કાની ફસલ પાણીની કમી અને પાણીના ભરાવ એના બે દશાઓમાં જ્યાદા સંવેદનશીલ રહેશે. એના બે પરિસ્થિતિઓમાં હારું ખાતરનો પ્રયોગ એકમાત્ર હી ઉપાય છે. કિસાન સાથીઓ, ઓરવાના સમય પર કતારમાં આલવું જોઈએ, તેનથી ફસલને ખુદો લાભ નહીં થાય છે. તો તેને હારું એના તીને ખાતરને જો કી ખાતર ઉપલબ્ધ હોય તેઓનો 8-10 ટન માત્ર પ્રતિ હેક્ટરના હિસાબથી ઉપયોગ કરવાની જરૂરત પડે છે. અગર સંભવ નહીં હોય તો હરી ખાદનો ઉપયોગ ભી જરૂર કરવો જોઈએ. મક્કા ફસલમાં હરી ખાતરને રૂપમાં 1:1 કતારમાં ઢેંચા અને હોણ લગાડીને 35-55 ટનમાં 5-9 ટન તક હરી ખાદની પ્રાપ્તિ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, હોણ ઉગાડી અને તેનાને ભાંગવો પડે છે, તેના ખાતરના ઉપયોગમાં હરી ખાદના ઉપયોગમાં આવી જાય છે. જબકી મક્કા ફસલની પ્રાપ્તિ 100% થાય છે. તો કિસાન સાથીઓ, રાસાયણિક ખાતર મક્કામાં નાખવાની એક થોડી સી જાણકારી તમને બતાડવા જઈ રહ્યો છે. તો ખરીફ ફસલ હારું, જો આપણા સુમાહાની ફસલ હારું, તો કિસાન સાથીઓ, વેગી પાકવા વાળી જાતિઓ હારું નત્રજનની જો માત્ર 90, ઇસ્ફોરની માત્ર 40 અને પોટાશની માત્ર 30 અને મધ્યમ વર્ષમાં જો અવધિ મધ્યમ અવધિમાં જેની પાકવા વાળી જાતિ હારું નત્રજનની માત્ર 120 કિલો અને સ્ફોરની માત્ર 50 અને પોટાશની માત્ર 30 અને વારથી પાકવા વાળી મક્કાની જાતિઓ હારું 150 કિલો નત્રજન અને 80 કિલો સ્ફોર અને 60 કિલો પોટાશની માત્ર રહેવી જોઈએ. અને અંતરવર્તી ફસલ પદ્ધતિમાં જો કતારથી કતારની કતારમાં જો ઓરીએ છે, તેમાં નત્રજનની માત્ર 150 કિલો અને સ્ફોર 80 કિલો અને પોટાશ 60 કિલો નાખવું જોઈએ. તો કિસાન સાથીઓ, જાયદ એક વાત તમને બતાડ દઉં કે રબીની બી તમને જાયદ હારું અગર કરવી હોય તો તેની બી માં જાણકારી કિસાનભાઈને માલમ રહેવી જોઈએ. તો તેની હારું રબીની ફસલમાં 180 કિલો નત્રજન, સ્ફોર 80 કિલો અને પોટાશની માત્ર 60 કિલો રહેવી જોઈએ.